નમસ્કાર, સુપ્રભાત. અમે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. આજે દિનાંક 30 જેઠ સુદ છઠ, શક સંવંત 1948, વિક્રમ સંવંત 2083. તદનુસાર આજે તારીખ 20 જૂન 2026 શનિવાર સવારના 5:58 થઈ છે. શરણાઈના મંગલધ્વનિ સાથે વિવિધ ભારતી પરિવાર આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. આપ સૌનું સવારની સભામાં સ્વાગત છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનું કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળશો મકરંદ દવેની ગીત રચનાને અનાર કઠિયારાના સ્વરમાં.

આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે માણી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમની અંતિમ ગીત રચના આપ સાંભળશો મીનાક્ષી દેસાઈના સ્વરમાં. ગીત રચના છે નરસિંહ રાવ દિવેટિયાની.

આ રચના સાથે જ આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: બરાબર 6 વાગ્યાની 30 મિનિટે સમર શો કાર્યક્રમ અમૃત ધારા અમારા વડોદરા કેન્દ્ર પરથી પ્રસ્તુતિ કરવામાં આવશે. પ્રસારણ વિવિધ ભારતી અમદાવાદ કેન્દ્ર પરથી.
1: શ્રોતા મિત્રો, અમૃત ધારા કાર્યક્રમ અંતર્ગત આજનો વિષય છે નાદ બ્રહ્મા, જેના વક્તા છે દ્વારકેશલાલજી મહારાજ.
2: નાદ બ્રહ્મ એક એટલો વિસ્તૃત વિષય છે અને એમાં પણ બ્રહ્મ જ્યાં સાથે જોડાયો હોય ત્યાં બ્રહ્મની વ્યાપકતા આ ચર્મની જીવવા વર્ણવી શકે તે સંભવ નથી. બ્રહ્મ શબ્દ સાથે જોડાય, બ્રહ્મ સ્વર સાથે જોડાય, બ્રહ્મ નાદ સાથે જોડાય, એમાં મજા બ્રહ્મની છે. એ બ્રહ્મની વ્યાપકતાનો પરિચય છે કે જેની સાથે જોડાય ત્યાં સમુચિત આ સૃષ્ટિની પ્રકૃતિનું આવાહન એકમાત્ર બ્રહ્મ શબ્દ કરે છે. શ્રુતિઓએ સ્મૃતિઓએ વિચાર કર્યો કે આ પરમતત્વ પરમાત્માને ફક્ત એક જ શબ્દમાં વર્ણવી શકાય એવો શબ્દ કયો રજૂ કરવો. શ્રુતિઓએ ભેગા થઈને વિચાર કર્યું કે લાવ સમુચિત બ્રહ્મની સમગ્ર શક્તિઓને એક સાથે પ્રતિપાદિત કરી શકાય એવા શબ્દનું નિર્માણ કરીએ. એ શબ્દનું નિર્માણ થયું ઓમ. ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ. હવે ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ એ એકાક્ષરી બ્રહ્મ થયું. એકાક્ષરી બ્રહ્મમાં કયા કયા સામર્થ્યો છે? અગ્નિર્દેવતા બ્રહ્મ ઇત્યાશમ ગાયત્રમ છંદમ પરમાત્મમ સ્વરૂપમ સાયુજ્યમ વિનિયોગમ આયાતુ વરદા દેવી અક્ષરમ બ્રહ્મ સંમિતમ. એ એકમાત્ર એક ઓમકારમાં ત્રણ સ્વર શબ્દો અને એક શબ્દ બનીને ઓમકાર બને છે. એ ત્રિવેણી શક્તિ ધરાવતો એક શબ્દ ઓમકાર, એ ઓમકારમાં એ સામર્થ્ય છે કે શબ્દ બનીને પ્રવાહિત થઈ શકે, સ્વર બનીને સંગીત બની શકે, અને બંનેનું સમન્વય જ્યારે આત્માના ઉલ્લાસથી રજૂ થાય ત્યારે એ નાદ બ્રહ્મના રૂપમાં પ્રગટ થઈ શકે છે. નાદ બ્રહ્મનું પ્રકાર છે જે યોગીઓ આસન દ્વારા, જે તપસ્વીઓ ધ્યાન દ્વારા અને જે ભક્તો પોતાની સમર્પણ ભાવના દ્વારા જે બ્રહ્મની ઉપાસના કરે છે તે જ સ્વર સાધકો પોતાના જીવનમાં એ શબ્દોને પોતાના શબ્દો વડે જ નહીં, પોતાના સ્વર વડે જ નહીં, પણ સમુચિત આત્માના પ્રવાહ સાથે, સમુચિત આત્માની શક્તિ સાથે એ શબ્દને, એ સ્વરને જ્યારે રજૂ કરે છે ત્યારે એ નાદ બ્રહ્મ બનીને પ્રગટ થાય છે. નાદ બ્રહ્મ એ નાદ સાથે શરીરનો સંબંધ છે અને બ્રહ્મ સાથે આત્માનો સંબંધ છે. શરીર અને આત્મા જેમ ભિન્ન હોવા છતાં અભિન્ન છે, તેમ આ સમગ્ર સૃષ્ટિની કલાઓ બ્રહ્મથી ભિન્ન છતાં હોવા છતાં પણ પ્રગટ રૂપમાં અભિન્ન છે. યદ્યત વિભૂતિ મત્સત્વમ ગીતાના વચનના આધારે આ જગતમાં જે કંઈ પણ સુંદર છે, જે કંઈ પણ વિશેષ છે એ બધું જ હું છું. પુષ્પેશુ ચંપા, નગરીશુ લંકા, નદીશુ ગંગા, ચંદ્રપેશુ રામઃ, સ્ત્રીશુષુ રંભા, પુરુષેશુ વિષ્ણુ, કાવ્યેશુ માઘ, કવિ કાલિદાસઃ. સ્ત્રીઓમાં ચંપા હું છું, પુષ્પોમાં

0: ચંપા હું છું, નગરીમાં લંકા હું છું. આ પ્રકારે પ્રત્યેક વિશેષ વસ્તુઓમાં, પ્રત્યેક વિશેષ તત્વોમાં બ્રહ્મનો વાસ આપણા ત્યાં સ્વીકૃત છે. તો જ્યારે ઉપાસક પોતાના શબ્દોને, પોતાના સ્વરોને આત્માની શક્તિથી રજૂ કરે છે, ત્યારે એ શબ્દ અને સ્વર એની જીવવાથી માત્ર મનોરંજન માટે નહીં, પણ એ ભક્તિ માટે, પણ એ સમર્પણ માટે, પણ એ સેવા માટે વિભિન્ન પ્રકારે વિભિન્ન આયામો લઈને એ ભક્તિ સ્વરનું સ્વરૂપ લે, સ્વર ભક્તિનું સ્વરૂપ લે, નાદ બ્રહ્મ બને, બ્રહ્મ નાદ બને. આ સાધકના મુખથી શબ્દ, સ્વર અને નાદ ત્રણેય જ્યારે બ્રહ્મની ભાવનાથી પ્રગટ થાય છે, બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે પ્રગટ થાય છે, ત્યારે જ આપણે એને નાદ બ્રહ્મ કહીએ છીએ.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા અંતર્ગત. વિષય હતો નાદ બ્રહ્મા, જેના વક્તા હતા દ્વારકેશ લાલજી મહારાજ, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. રાજ્યમાં સંરક્ષણ ક્ષેત્રે નવીનતા, સ્ટાર્ટઅપ, ઉભરતી ટેકનોલોજીના વિકાસ અને એમએસએમઈને પ્રોત્સાહન આપવા એક પરિષદ યોજાઈ. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી. અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વનડે મેચ આજે ચેન્નઈમાં રમાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. તે અંતર્ગત રાજ્યના 51,28,000થી વધુ ખેડૂતોને 1,025 કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના હુગલી તારકેશ્વર ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. તે અંતર્ગત દેશભરના 9,44,00,000થી વધુ ખેડૂત પરિવારને આજે 18,880 કરોડ રૂપિયાથી વધુની સહાય અપાશે. તે અંતર્ગત રાજ્યના 51,28,000થી વધુ ખેડૂતોને આજે સહાય મળશે. આ પ્રસંગે શ્રી મોદી દેશભરના ખેડૂતો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરી સંબોધન પણ કરશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં રાજ્ય કક્ષાનું પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાશે. દરમિયાન આજે રાજ્યભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, માર્કેટ યાર્ડ અને ગ્રામ્ય સ્તરે પ્રધાનમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવાશે. શિવાંગી ત્રિવેદી, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ GCCI ખાતે સંરક્ષણમાં નવીનતા, સ્ટાર્ટઅપ અને ઉભરતી ટેકનોલોજીઓ વિષય પર એક ઉચ્ચસ્તરીય પરિષદ યોજાઈ હતી. આ પરિષદનો મુખ્ય હેતુ સંરક્ષણ સપ્લાય ચેનમાં એમએસએમઈ અને સ્ટાર્ટઅપ્સની ભાગીદારી વધારવી, નવી ટેકનોલોજીના વિકાસને પ્રોત્સાહન આપવું અને સ્ટાર્ટઅપ, શૈક્ષણિક સંસ્થાઓ તથા સંશોધન સંગઠનો વચ્ચે મજબૂત સહયોગનું માળખું તૈયાર કરવાનું હતું. આ કાર્યક્રમમાં નીતિ નિર્માતાઓ, લશ્કરી નિષ્ણાંતો, નિવૃત્ત સશસ્ત્ર દળોના અધિકારીઓ, શિક્ષણવિદો અને સંશોધન સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન ભારતના સશસ્ત્ર દળોને વધુ આધુનિક બનાવવા માટે સ્વદેશી ટેકનોલોજીના વિકાસ અને તેના વ્યાપારીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ઇલેક્ટ્રોનિક્સ અને કનેક્ટિવિટી ડેવલપમેન્ટ સેન્ટર EQDC ડિરેક્ટર તથા ગુજરાત સરકારના સંયુક્ત ટેકનિકલ સલાહકાર ડોક્ટર નીલ શ્રીમાળીએ આત્મનિર્ભર ભારતના સંદર્ભમાં ખાનગી ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્ય સ્તરે સ્ટાર્ટઅપ્સ માટેના પડકારોને ઓળખી તેનો ઉકેલ લાવવા માટે સક્રિય પ્રયાસો કરાઈ રહ્યા છે. તેમણે વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 હેઠળ ઉપલબ્ધ લાભો પર પણ પ્રકાશ પાડ્યો અને ઉદ્યોગોને તેનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા. ચર્ચા દરમિયાન કૃત્રિમ બુદ્ધિમત્તા, AI, માનવરહિત પ્રણાલીઓ, અદ્યતન સામગ્રી અને નવી પેઢીની સંરક્ષણ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં MSMEs અને સ્ટાર્ટઅપની ભૂમિકાને મહત્વ આપવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળા રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી છે. તેમાંથી એક શાળા અરવલ્લીના માલપુર તાલુકાની જીતપુર શાળા પણ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શાળાઓને સ્વચ્છતા, હરિયાળી, સર્વસમાવેશી, સુરક્ષિત અને ટકાઉ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવા બદલ શાળાઓએ આ સિદ્ધિ મેળવી છે. આ અંગે અરવલ્લીના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ દવેએ વધુ માહિતી આપી.
2: SHVR ભારત સરકારના શિક્ષણ મંત્રાલયનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના 5 વર્ષ પૂર્ણ થયા એ સંદર્ભે

0: વિભાગમાં કરવામાં આવી હતી. આની અંદર વોશ, વોટર, સેનિટેશન અને સબસ્ટેન્શિયલ હાઇજીન આ મુખ્ય બાબતો ઉપર આનું ગુણાંકન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ શાળા પોતે સ્વમૂલ્યાંકન કરે, પછી જિલ્લા કક્ષાએથી બાહ્ય મૂલ્યાંકન થાય, જિલ્લા કક્ષાએ જે શાળાઓ પ્રથમ આવે તે રાજ્ય કક્ષાએ નોમિનેટ થાય. એટલે અરવલ્લી જિલ્લાની જીતપુર પ્રાથમિક શાળા માલપુર તાલુકાની છે એ શાળા રાજ્ય કક્ષાએ થી નોમિનેટ થઈ હતી અને 5મા નંબરની રાજ્ય કક્ષાએથી સ્કૂલ હતી.
1: કૃષિ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ભાવનગર મહાનગરપાલિકાના અંદાજે 1,850 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરવામાં

0: આપી. મંત્રી શ્રી વાઘાણીએ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિ અંગે પ્રગતિ અહેવાલ મેળવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ છેલ્લા 12 વર્ષમાં કૃષિ, અર્થતંત્ર, કાયદો વ્યવસ્થા, યુવા, મહિલા સશક્તિકરણ ક્ષેત્રે અદ્ભુત વિકાસ થયો, જેના આપણે સૌ લાભાર્થી છીએ. ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSU ખાતે આયોજિત નમો યુવા સંવાદ વિકસિત ભારત બ્લુ પ્રિન્ટ કાર્યક્રમને સંબોધતા શ્રી સંઘવીએ આ મુજબ જણાવી સરકારની વિવિધ યોજનાની સફળતા રજૂ કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યું કે આ પ્રસંગે તેમણે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા લિખિત નરેન્દ્ર મોદી એક સર્જક પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ યુવાનોને સોશિયલ મીડિયા પર ફેલાતી અસત્ય અને વણચકાસાયેલી અફવાઓથી દૂર રહીને વાસ્તવિક હકીકતો જાણવાનો અનુરોધ કરતા નાગરિકોને સ્વચ્છતા અભિયાનને વધુ સફળ બનાવવા તેમાં પોતાનું યોગદાન આપવા આહવાન કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને મારા એક હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ પાઠ્યપુસ્તક બોર્ડના ગોડાઉનની પ્રત્યક્ષ મુલાકાત લઈને પાઠ્યપુસ્તકના પ્રિન્ટિંગ પ્રક્રિયામાં થયેલા વિલંબની સ્થળ તપાસ કરી હતી. આ મુલાકાત દરમિયાન ડોક્ટર વાજાએ વિતરણ કામગીરીની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી અને રાજ્યના દરેક વિદ્યાર્થી સુધી પાઠ્યપુસ્તકો ઝડપથી પહોંચે તે માટે જરૂરી સૂચનાઓ આપી અને બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ મોડી રાત સુધી કામગીરી કરતા હોય તેની પ્રશંસા પણ કરી હતી. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી સાથે ગાજવીજ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા અને ખેડા જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં વીજળી પડવાની સંભાવના સાથે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તાપમાન અંગે હવામાન વિભાગના વડા ડોક્ટર AK દાસે વધુ માહિતી આપી.
1: 25 जून तक इक्का दुक्का स्थान में हल्का सा मध्यम बरसात का संभावना रहेगी. गुजरात रीजन में अगले 6 दिन 20 से लेकर 25 जून तक, सौराष्ट्र कच्छ में अगले 3 दिन 20 से लेकर 23 जून तक हल्का सा मध्यम बरसात होने का संभावना रहेगी. अभी जो हमारा अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं. कोस्टल क्षेत्रों में अभी जो पवन का दिशा है, उत्तर गुजरात और दक्षिण गुजरात का जो क्षेत्र है इसमें पवन का दिशा मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति है.
0: રાજ્યના વિવિધ જિલ્લામાં ગઈકાલે વરસાદ થયાના અહેવાલ છે. અમરેલી જિલ્લાના દામનગરમાં 1.5-1.25 ઇંચ જેટલો વરસાદ થયાના અહેવાલ છે, જ્યારે ધારી તાલુકાના ધારગણી, દિતલા, ખાંભાળિયા, લાખાપાદર, કણેર, વાવડી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ થયો છે. તેમજ ખાંભાગીરના ગામડાઓમાં વરસાદ થતાં ગરમીથી રાહત મળી છે. ભાવનગરમાં સાંજે પવન સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે બપોરે ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે ધર્મશાળામાં પહેલી વન ડે 7 વિકેટથી જીતી હતી. ત્યારબાદ લખનૌમાં બીજી વન ડેમાં કેપ્ટન શુભમન ગિલ અને ઈશાન કિશનની સદીની મદદથી 170 રનથી વિજય મેળવ્યો હતો. અમદાવાદમાં આજથી એશિયા અને ઓશેનિયા મેન્સ વોલીબોલનો પ્રારંભ થશે. નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાનારી આ સ્પર્ધામાં ભારત સહિત એશિયા ઓશેનિયાના 11 દેશોની ટીમ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે ભારત 2 વર્ષ બાદ પહેલીવાર આ સ્પર્ધામાં ભાગ લેશે. રાજ્યમાં પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના અંતર્ગત યોજાયેલા કાર્યક્રમ અંગે ભાજપના ધારાસભ્ય પાયલ કુકારણીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન રોજગારીની તકો દરેક યુવાનો સુધી પહોંચે તેવું છે. તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું.
2: પ્રધાનમંત્રી શ્રી કા વિઝન હૈ કે દરેક યુવા તક જો રોજગાર હૈ વો પહોંચે ઓર ઉસકે હેતુ સે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના કે તહેત એમ્પ્લોયર ઓર એમ્પ્લોય કો ક્યા ક્યા બેનિફિટ દિયે જા સકતે હૈ ઉસકે લિયે યે જો યોજના હૈ ઉસકો પહોંચાને કા જો વિભાગ હૈ ઓર સરકાર હૈ ઉસકી.
0: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ચમોડા ગામના ખેડૂત રાજેશ રામે ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ નાળિયેરી વાવેતર માટે બાગાયત વિભાગ તરફથી 70,000 રૂપિયાની સહાય મેળવી નાળિયેરીનું વાવેતર કરવામાં આવકમાં વધારો કર્યો છે. આ અંગે તેમનો પ્રતિભાવ સાંભળીએ.
3: મને નારેડી બાગાયત માંથી સહાય મળી ગયેલ છે. નારેડી બાબત ની મને 60,000 ની સહાય મળી ગયેલ છે. 20 વીઘા નું મારું વાવેતર કરી ગયેલ છે એટલે મને 2 હપ્તે એક વખત 60,000 મળ્યા અને પાછા 10,000 રૂપિયા મળ્યા. રાજ્ય
0: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી શ્રીલંકાના કોલંબો શહેરને જોડતી ફિટ્સ એરની પ્રથમ સીધી ફ્લાઇટનો શુભારંભ કરવામાં આવ્યો, જેનાથી 8 કલાકની મુસાફરી હવે માત્ર 3 કલાકમાં પૂરી થશે. આ ફ્લાઇટ સેવા શ્રીલંકા ભારત કનેક્ટિવિટીમાં વધારો અને પ્રવાસન, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને વ્યાપારિક સંબંધોને પ્રોત્સાહન આપશે. આ પ્રસંગે સનથ જયસૂર્યા સહિત

0: અનુભવો હાજર રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. રાજ્યમાં સંરક્ષણ ક્ષેત્રે નવીનતા, સ્ટાર્ટઅપ, ઉભરતી ટેકનોલોજીના વિકાસ અને એમએસએમઈને પ્રોત્સાહન આપવા એક પરિષદ યોજાઈ. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી. અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે ચેન્નાઈમાં રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: જાનતે હૈ કુવૈત જૈસે દેશ કી જીડીપી સે કરીબ 3 ગુના પૈસા તો હમને સિર્ફ અપને દેશ કે છોટે ઉદ્યમીઓ કો દિયા હૈ, વો ભી ગારંટી ફ્રી 40 લાખ કરોડ સે ભી અધિક કે મુદ્રા લોન સે.
2: કરોડોં છોટે ઉદ્યમીઓ કો મુદ્રા યોજના સે લોન મિલા. उन्हें आज महसूस होता है कि डेमोक्रेसी कैन डिलीवर.
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
3: सुरैया की आवाज में है पंडित नरेंद्र शर्मा की बोल, एस डी बर्मन की तर्ज और फिल्म का नाम अफसर.

0: કઈ કઈને થાકી ગયો?
1: શું થયું?
0: નવી કિડબેક જોઈએ છે.
1: તો પહેલા કેપ્ટન ને કહે, ન માને તો મેનેજર ને.
0: કરેક્ટ.
1: તો આમ જ પહેલા ફરિયાદ બેંક ને કરો, 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ના મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર. જઈએ. લે આવી ગઈ નવી કિડબેક.
2: RBI કહે છે,
3: પહેલા આપણી બેંક પછી RBI ઓમ્બુડસ્મેન.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. હવે સાંભળશો ન્યૂઝ હેડલાઇન્સ.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર. રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુર અને ઇચલકરંજીમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. સર્વોચ્ચ અદાલતે બેન્કો, સંપત્તિ પુનઃનિર્માણ કંપનીઓ અને દેવાદારો વચ્ચેની સાંઠગાંઠ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. એનટીએ આવતીકાલે યોજાનારી નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા માટે સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવ્યું. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની અંતિમ વનડે મેચ આજે રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાતે જશે. પશ્ચિમ બંગાળની તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન શ્રી મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે. આ અંતર્ગત દેશભરના 9.44 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં 18,880 કરોડથી વધુ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. તેઓ પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ડિજિટલ કૃષિ મિશન હેઠળ કૃષિ સ્ટેક અને પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના સહિત મુખ્ય કેન્દ્રીય કૃષિ યોજનાઓનો પણ અમલ કરશે. આ સાથે જ હુગલી જિલ્લાના તારકેશ્વરમાં પશ્ચિમ બંગાળ દિવસ ઉજવણીમાં હાજરી આપશે. તેઓ રાજ્યમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ઓડિશામાં તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમના 68મા જન્મદિવસ પર મયુરભંજ જિલ્લાના પહાડપુર ગામમાં મળીને શુભેચ્છા પાઠવશે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી પહાડપુરમાં પવિત્ર પ્રાકૃતિક સ્થળ સંથાલી જાહેરા અને હો જાહેરા ખાતે પ્રાર્થના કરશે. તેઓ કૌશલ્ય કેન્દ્ર અને પહાડપુર શાળાની પણ મુલાકાત લેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી મયુરભંજ જિલ્લાના રેરંગપુરમાં મોહન ચરણ માંઝી સરકારના 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ 47,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પરિયોજના ઉર્જા, ઔદ્યોગિક માળખાગત સુવિધાઓ, માર્ગ જોડાણ, પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ, પર્યટન અને સિંચાઈને આવરી લે છે. આવતીકાલે પ્રધાનમંત્રી કોલકાતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ સાથે જ શ્રી મોદી આવતીકાલે કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી બંદર પર 3 સ્વદેશી રીતે નિર્મિત નૌકા જહાજો આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધન અને આઈએનએસ અગ્રેનું લોન્ચિંગ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુર અને ઇચલકરંજીની મુલાકાત લેશે. તેઓ મહાલક્ષ્મી મંદિરના પરિસરમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે અને પશ્ચિમ મહારાષ્ટ્ર મંદિર વિકાસ યોજના હેઠળ હાથ ધરવામાં આવી રહેલા વિકાસ પરિયોજનાઓની સમીક્ષા કરશે. શ્રી શાહ કોલ્હાપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક જાહેરસભાને સંબોધિત કરશે. બાદમાં તેઓ ઇચલકરંજીમાં જનતા સહકારી બેંકના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને સહકારી ખાંડ ફેક્ટરીના નામકરણ અને વિસ્તરણના કાર્યક્રમમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી ઇચલકરંજીમાં કલ્પના આવડે ટેક્સટાઇલ પાર્ક ખાતે ખેડૂતોની સભાને પણ સંબોધિત કરશે. સર્વોચ્ચ અદાલતે બેન્કો, સંપત્તિ પુનઃનિર્માણ કંપનીઓ અને દેવાદારો વચ્ચેની સાંઠગાંઠ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. અદાલતે મોટી લોનના સમાધાનની પદ્ધતિ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ વી મોહનની બેન્ચે કહ્યું કે બેન્કો કરદાતાઓના નાણાં લોનમાં રૂપમાં આવી રહી છે, પરંતુ તેની વસૂલાત માટે અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. જાહેર નાણાંના દુરુપયોગ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા અદાલતે કહ્યું કે આ રકમનો ઉપયોગ જનકલ્યાણ માટે થવો જોઈએ. સુનાવણી દરમિયાન અદાલતની બેન્ચે ખરાબ સંપત્તિના નિરાકરણ માટે અનુસરવામાં આવતી પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે સંપત્તિ પુનઃનિર્માણ કંપનીઓની કામગીરીની તપાસ કરવી જોઈએ. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં ટીબી મુક્ત ભારત અભિયાનની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને ટીબી મુક્ત ભારત માટે એક નવી પહેલની સમીક્ષા કરવામાં આવી. શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે દેશમાં ટીબીના કેસ 2014માં પ્રતિ લાખ વસ્તીમાં 243 કેસની સરખામણીમાં 2024માં ઘટીને 187 કેસ થઈ ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટીબી મૃત્યુદરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતે પોતાના રાષ્ટ્રીય હિતો, વ્યૂહાત્મક સ્વાયત્તતા અને બહુધ્રુવ્યતાને ધ્યાનમાં રાખીને તમામ દેશો સાથેના સંબંધો મજબૂત કરવા

0: આવવા જોઈએ. નવી દિલ્હીમાં ભારત અમેરિકા ફોરમ 2026માં સંબોધન કરતાં ડોક્ટર જયશંકરે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે પડકારો અને જટિલતાઓ હોવા છતાં તમામ ક્ષેત્રોમાં ભાગીદારી વધુ ગાઢ બની રહી છે.
1: हमारी विदेश नीति भारत को एक विश्व बंधु के रूप में स्थापित करती है. अंतर्राष्ट्रीय स्तर पर भारतीय पासपोर्ट को सम्मान और विश्वास के साथ देखा जाता है. हमारी जिम्मेदारी ये सुनिश्चित करना है कि इस दस्तावेज को प्राप्त करने की प्रक्रिया एक अधिकार का मामला बने, न कि एक संघर्ष का.
2: रिमेन्स अ मैटर ऑफ राइट, नॉट एज अ स्ट्रगल.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક સેન્ડલ airnews_abadi ને ફોલો કરશો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA જણાવ્યું છે કે તે આવતીકાલે યોજાનારી નીટ UG 2026ની પુનઃ પરીક્ષાના સરળ, ન્યાયી અને પારદર્શક સંચાલન માટે સંપૂર્ણપણે તૈયાર છે. એક નિવેદનમાં NTA જણાવ્યું હતું કે ભારતના 551 શહેર અને વિદેશના 14 શહેરમાં યોજાનાર આ પરીક્ષામાં 22,79,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. આ પરીક્ષા માટે નિરીક્ષકો, સંયોજકો અને પોલીસ દળો અને વહીવટકર્તાઓ સહિત 2,00,000થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. નિષ્પક્ષ અને પારદર્શક પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે બહુસ્તરીય સુરક્ષા માળખું પણ ગોઠવી દેવામાં આવ્યું છે. વરિષ્ઠ ભારતીય અમલદાર વિવેક અગ્રવાલને 2026-27 કાર્યકાળ માટે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ FATF આગામી ઉપપ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ યુનાઇટેડ કિંગડમના ગિલ્સ થોમસનું સ્થાન લેશે. હાલમાં સંસ્કૃતિ મંત્રાલયમાં સચિવ તરીકે સેવા આપતા શ્રી અગ્રવાલ અગાઉ FATFમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી ચૂક્યા છે અને વૈશ્વિક મની લોન્ડરિંગ વિરોધી અને આતંકવાદ વિરોધી ભંડોળ નિયંત્રણ સાથે ભારતના જોડાણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ નિર્ણય 17-19 જૂન દરમિયાન યોજાનારી ટાસ્ક ફોર્સની બેઠકમાં લેવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયે શ્રી અગ્રવાલની પસંદગીને ભારત માટે એક મોટી જીત ગણાવી હતી. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે બપોરે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે ધર્મશાળામાં પહેલી વન ડે 7 વિકેટથી જીતી હતી. ત્યારબાદ ભારતે લખનૌમાં બીજી વન ડેમાં કેપ્ટન શુભમન ગિલ અને ઈશાન કિશનની સદીથી 170 રનની વિજય મેળવ્યો હતો. દોહા ડાયમંડ લીગમાં સિઝનની પહેલી સ્પર્ધામાં ભારતના સ્ટાર્ટર ભાલા ફેંકના નીરજ ચોપરા ચોથા સ્થાને રહ્યા. નીરજ ચોપરાએ પોતાના ત્રીજા પ્રયાસમાં 85.69 મીટરનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. શ્રીલંકાના રૂમેશ થરંગા પથી રાજાએ 88.68 મીટરના થ્રો સાથે ટાઇટલ જીતી લીધું છે. નીરજ ચોપરાએ આગામી કોમનવેલ્થ ગેમ્સ માટે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નિર્ધારિત 82.61 મીટરના લક્ષ્યને પાર કરી લીધો છે. નીરજ ચોપરાએ 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ગ્લાસ્કોમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે 32 સભ્યોની ટીમમાં પહેલાથી જ સામેલ કરવામાં આવી દીધા છે. ભારતીય હવામાન વિભાગે આજે ઉપહિમાલયથી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી, કરાઇકલ, કેરળ અને માહેમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની શક્યતા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
3: આજે ઇઝરાયેલે લેબનોન પર કરેલ હુમલા અંગેના સમાચાર અખબારમાં વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કર અને સંદેશ લખે છે કે ઇઝરાયેલનો લેબનોન પર ઘાતકી હુમલો, 18ના મોત, વાટાઘાટો ટળી. ફૂલછાપ લખે છે કે સમજૂતી પછી લેબનોનમાં ઇઝરાયેલના હુમલાથી શાંતિ જોખમાઈ. ગુજરાત સમાચાર લખે છે કે અમેરિકન વૈજ્ઞાનિકનું ઘાતક કોરોના માટે ફંડિંગ. કાર્યકાળના અંતિમ દિવસે ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાર્ડના ઘટસ્ફોટથી વિશ્વભરમાં ખળભળાટ. અને નવગુજરાત સમય લખે છે કે જીઓનો દેશનો સૌથી મોટો 37,700 કરોડનો આઈપીઓ. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો ભારે વરસાદ પડવાથી પાવાગઢ પરથી ભેખડ પડતા યાત્રાળુઓ દબાયા, 2ના મોત, 5 ઘાયલ. ભાવનગર સોરટી હોસ્પિટલમાં રેગિંગ કેસમાં 6 વિદ્યાર્થી સસ્પેન્ડ. અને દેશમાં 9.40 કરોડ ખેડૂતો પર આજે થશે 18,880 કરોડની સહાયનો વરસાદ, જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુર અને ઇચલકરંજીમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. સર્વોચ્ચ અદાલતે બેન્કો, સંપત્તિ પુનઃનિર્માણ કંપનીઓ અને દેવાદારો વચ્ચેની સાંઠગાંઠ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. NTA આવતીકાલે યોજાનારી

0: નેટ યુજી 2026ની પુનઃ પરીક્ષા માટે સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવ્યું. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની અંતિમ વન ડે મેચ આજે રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. જોઈએ આજે દિવસ દરમિયાન પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે 8:15 સાંભળશો કાર્યક્રમ ત્રિવેણી અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ત્યારબાદ 8:30 સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક. 9:30 સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર. 10:02 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, જેમાં સાંભળશો કેટલાક ફિલ્મી અને ગેરફિલ્મી ગુજરાતી ગીતો. 10:30 સાંભળશો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. 11:02 સાંભળશો કાર્યક્રમ દિલ સે. ત્યારબાદ 11:30 સાંભળશો કાર્યક્રમ તરન્નુમ, જેમાં સાંભળશો કેટલાક જૂના હિન્દી ફિલ્મી ગીતો. ત્યારબાદ 12:05 સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમો યાદો કી મહેફિલ અને 1 કાર્યક્રમ સુરીલા સફર. 2 સાંભળશો કાર્યક્રમ ત્રિવેણી. 2:35 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 3 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમો મન ચાહે ગીત. 3:30 સાંભળશો કાર્યક્રમ નાટ્ય તરંગ ડ્રામા. 4 પિટારા અંતર્ગત સાંભળશો ગીતો ભરી કહાની. 5 સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમો, માફ કરશો, 5 સાંભળશો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કાર્યક્રમ સરગમ. 5:30 કાર્યક્રમ સુરીલી સાંજ, જેમાં સાંભળશો ગુજરાતી ફિલ્મી અને ગેરફિલ્મી ગીતો. 6 કાર્યક્રમ સુરીલા સફર, જેમાં સાંભળશો કેટલાક જૂના હિન્દી ફિલ્મી ગીતો. 7 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ વિશેષ જયમાલા. 8 કાર્યક્રમ હવા મહેલ. 8:15 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક. 9 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ આપકે લીએ. 9:30 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો કાર્યક્રમ ફિલ્મ સંગીત. 10 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ છાયાગીત સાંભળશો. ત્યારબાદ 10:30 સાંભળશો કાર્યક્રમ ઢલતી જાહેરાત અમારા મુંબઈ કેન્દ્ર પરથી. તો આ હતી આજે હવે પછી પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में. जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है, सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है, तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं.
3: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है. दिल्ली के भी पास है.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી. ધ્યાન મંગલમ.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. પ્રધાનમંત્રી, ઉપરાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુર અને ઇચલકરંજીમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. સર્વોચ્ચ અદાલતે બેન્કો, સંપત્તિ પુનર્નિર્માણ કંપનીઓ અને દેવાદારો વચ્ચેની સાંઠગાંઠ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. એનટીએ આવતીકાલે યોજાનારી નીટ યુજી 2026ની પુનઃપરીક્ષા માટે સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવ્યું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતે પોતાના રાષ્ટ્રીય હિતો, વ્યૂહાત્મક સ્વાયત્તા અને બહુધ્રુવીયતાને ધ્યાનમાં રાખીને તમામ દેશો સાથેના સંબંધો મજબૂત કરવા જોઈએ. ઉત્તર પ્રદેશ બ્રિક્સ દેશો સાથે વેપાર, ટેકનોલોજી અને રોકાણ જોડાણોનો વિસ્તાર વધારી રહ્યું છે. લંડન નજીક બેડફોર્ડ શાયરમાં બે ટ્રેનો અથડાતા થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત અને અનેક લોકો ઇજાગ્રસ્ત. રાજ્યમાં સંરક્ષણ ક્ષેત્રે નવીનતા, સ્ટાર્ટઅપ્સ, ઉભરતી ટેકનોલોજીના વિકાસ અને એમએસએમઈને પ્રોત્સાહન આપવા એક

0: પરિષદ યોજાઈ. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSU ગાંધીનગર ખાતે આયોજિત નમો યુવા સંવાદ વિકસિત ભારત બ્લુપ્રિન્ટ કાર્યક્રમને સંબોધન કર્યું. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો માટે વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી શ્રીલંકાના કોલંબો શહેરને જોડતી ફિટ્સ એર પ્રથમ સીધી ફ્લાઇટનો પ્રારંભ થયો. ડાંગ જિલ્લાના મુખ્યમથક આહવા ખાતે સ્થાયી પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે ચેન્નાઈમાં રમાશે. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળશું સાધના સરગમ અને પાર્થિવ ગોહિલના યુગલ સ્વરૂમાં અંકિત ત્રિવેદીની આ સુંદર ગીત રચના.
2: એક બે સપનાથી જીવતર ના બને, એકલા ઉજવો તો અવસર ના બને, એટલે તો તું જ છે ચારે તરફ, શ્વાસ કઈ અંથા જ પગભર ના બને.

0: जानते हैं, कुवैत जैसे देश की जीडीपी से करीब 3 गुना पैसा तो हमने सिर्फ अपने देश के छोटे उद्यमियों को दिया है, वो भी गारंटी फ्री 40 लाख करोड़ से भी अधिक के मुद्रा लोन से।
1: करोड़ों छोटे उद्यमियों को मुद्रा योजना से लोन मिला, उन्हें आज महसूस होता है कि डेमोक्रेसी कैन डिलीवर।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી। કાર્યક્રમમાં હવે સાંભળશો દીપાલી સોમૈયાના સ્વરમાં આ સુંદર ગીત। ગીત રચના છે માધવ રામાનુજની અને સંગીત નિર્દેશન શ્યામલ સૌમિલ મુનશીનું। સ્વર છે દીપાલી સોમૈયા અને સાધના સરગમ।

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો અવિનાશ વ્યાસે લખેલી અને સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને આશા ભોંસલેના સ્વરમાં. ફિલ્મનું નામ છે ઝેર તો પીધા જાણી જાણી.

આગી સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ, જેમાં સાંભળશો કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત સુનિધિ ચૌહાણના સ્વરમાં. ફિલ્મનું નામ છે ધૂમ 2, સંગીત નિર્દેશન પ્રીતમનું.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: 21 जून 2026 अंतर्राष्ट्रीय योग दिवस निमित्त प्रसारित।
1: छेल्ला 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી

0: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વની 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો મોનાલી ઠાકુરના સ્વરમાં રેસ ફિલ્મનું ગીત, સંગીતકાર પ્રીતમ, ગીતકાર સમીર.
2: All right, see, it hurts.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: જબ વી મેટ ફિલ્મનું ગીત સાંભળશું સોનુ નિગમ અને જાવેદ અલીના સ્વરૂમાં. સંગીત નિર્દેશન પ્રીતમનું, શબ્દો છે ઇરશાદ કામિલના.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પર. અને કાર્યક્રમમાં હવે સાંભળશું એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મનું ગીત. અરિજીત સિંગ, બાદશાહ, જોનિતા ગાંધી અને નક્ષ અઝીઝના સ્વરોમાં, સંગીત નિર્દેશન પ્રીતમનું અને શબ્દો છે અમિતાભ ભટ્ટાચાર્યના.

ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમમાં આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો સુનિધિ ચૌહાણ અને રીતુ પાઠકના સ્વરોમાં. ગીતના શબ્દો છે ઇરશાદ કામિલના, સંગીતકાર છે પ્રીતમ, ફિલ્મનું નામ છે એક્શન રિપ્લે.

આગીત સાથે જ આજનો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 11 વાગે સાંભળશો ન્યૂઝ હેડલાઇન્સ.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના જન્મદિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ શુભેચ્છાઓ પાઠવી. જાપાનની મેરીટાઈમ પરંપરાના પ્રતિક સમાન પેસેન્જર ક્રૂઝ શિપ નિમોન મારુ રિસાયકલ થવા માટે અલંગ પહોંચ્યું. એનટીએએ આવતીકાલે યોજાનારી નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા માટે સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવ્યું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતે પોતાના રાષ્ટ્રીય હિતો, વ્યૂહાત્મક સ્વાયત્તતા અને બહુધ્રુવીયતાને ધ્યાનમાં રાખીને તમામ દેશો સાથેના સંબંધો મજબૂત કરવા જોઈએ. રાજ્યમાં 23મી જૂનથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરથી રાજ્યકક્ષાના શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવશે. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી. ભાવનગરની નૈમિષારણ્ય સ્કૂલના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ટેકવોન્ડો ચેમ્પિયનશીપમાં વિજય મેળવ્યો. છોટાઉદેપુરમાં સાંસદ જશુ રાઠવાની ઉપસ્થિતિમાં 3,87,00,000 રૂપિયાના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાયું. સુરેન્દ્રનગરના ચુડા ગામે વાલપની ઘરકુશ સોસાયટીનું લોકાર્પણ. 13 વિચરતા પરિવારોને મંત્રી ઋષિકેશ પટેલે ગૃહ

0: પ્રવેશ કરાવ્યો. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી શ્રીલંકાના કોલંબો શહેરને જોડતી ફિટ્સ એર પ્રથમ સીધી ફ્લાઇટનો પ્રારંભ થયો અને અમદાવાદમાં આજથી એશિયા અને ઓસેનિયા મેન્સ વોલીબોલનો પ્રારંભ થશે. હવે પછી આ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ દિલસે. દિલસે કાર્યક્રમમાં સાંભળશો કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. તો આવું સાંભળી કાર્યક્રમનું પ્રથમ ગીત મોહિત ચૌહાણના સ્વરમાં, શબ્દો છે ઇરશાદ કામિલના, સંગીત નિર્દેશન પ્રીતમનું, ફિલ્મનું નામ છે વન્સ અપોન અ ટાઈમ. વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ.

96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર અને દિલસે કાર્યક્રમમાં મોનસૂન વાઇબ્સ એટલે કે એના ફિલ્મ ગીતો એટલે કે લવગીતો આપ સાંભળી રહ્યા છો. જબ વી મેટ ફિલ્મનું આ ગીત મોહિત ચૌહાણના સ્વરમાં આપે સાંભળ્યું. સંગીત હતું પ્રીતમનું, ગીતકાર હતા ઇરશાદ કામિલ. કાર્યક્રમને આગળ વધારીએ તાલ ફિલ્મના આ ગીત સાથે. તાલ ફિલ્મનું આ ગીત ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વર, એ આર રહેમાનનું સંગીત, ગીતકાર આનંદ બક્ષી.

વરસાદી માહોલના લવ સોંગ સાફ માણ રહ્યા છું. વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કાર્યક્રમમાં સાંભળીએ હાફ ગર્લફ્રેન્ડ ફિલ્મનું ગીત, એશ કિંગ અને શશા ત્રિપુતીના સ્વર, તનિષ્ક બાગચીનું મ્યુઝિક અને ગીતના શબ્દો અરાફત મહેમૂદના.

દિલ તો પાગલ હૈ ફિલ્મનું ગીત કાર્યક્રમના અંતે આપે સાંભળ્યું લતા મંગેશકર, ઉદિત નારાયણ અને સાથીઓના સ્વર હતા આ ગીતમાં. સંગીત આપ્યું ઉત્તમ સિંઘે, ગીતકાર આનંદ બક્ષી હતા. આ સાથે જ આજનું દિલ સે કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. વિવિધ રંગીન કાર્યક્રમો આપ માણી રહ્યા છો. તરન્નુમ કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત. કાર્યક્રમની શરૂઆત કરીએ મંઝિલ ફિલ્મના ગીત સાથે. લતા મંગેશકરના સ્વર સંગીત, આર ડી બર્મનનું, ગીતકાર યોગેશ.

0: તરન્નુમ કાર્યક્રમમાં ધર્માત્મા ફિલ્મથી ગીત આપે સાંભળ્યું કિશોર કુમારના સ્વરમાં. સંગીત હતું કલ્યાણજી આનંદજીનું, ગીતકાર હતા ઇન્દિવર. કાર્યક્રમમાં સાંભળીએ શોલે ફિલ્મથી આ ગીત. કિશોર કુમારના સ્વર સાથે છે મન્ના ડેના સ્વર, સંગીત આપ્યું છે આર ડી બર્મને.
1: Hey!

દૂસરા આદમી આ ફિલ્મનું ગીત સાંભળ્યું લતા મંગેશકર, કિશોર કુમાર, મોહમ્મદ રફીના સ્વરમાં. સંગીતકાર છે રાજેશ રોશન, ગીતકાર મજરૂ સુલતાનપુરી.

આ ગીત સાથે જ આજનો તરન્નુમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 12 વાગે આપ સાંભળશો ન્યૂઝ હેડલાઇન્સ. બસ થોડીક ક્ષણોમાં.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઓડિશાના મયુરભંજ જિલ્લાના તેમના ગામ પહાડપુરમાં તેમનો 68મો જન્મદિવસ ઉજવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના જન્મદિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ શુભેચ્છાઓ પાઠવી. પશ્ચિમ બંગાળનો આજે રાજ્ય સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે. ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ પશ્ચિમ બંગાળવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગજી હવે આગામી વાટાઘાટો સ્વિટ્ઝરલેન્ડમાં કરશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ આવતીકાલે યોજાનારી નીટ યુજીની પુનઃ પરીક્ષા માટે સંપૂર્ણપણે તૈયાર. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી. ભાવનગરની નૈમિષારણ્ય સ્કૂલના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ટેકવોન્ડો ચેમ્પિયનશીપમાં વિજય મેળવ્યો. ડાંગ જિલ્લો સમગ્ર દેશમાં ટ્વીન પીટ શૌચાલયમાં દેશમાં મોડલ બન્યો. યાત્રાધામ પાવાગઢમાં ટ્રાફિક નિયમન માટે આગામી 2 માસ સુધી રવિવારે ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ. બારડોલીમાં સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને 12મા યોગ દિવસની ઉજવણી કરાઈ. ભરૂચની હાંસોલ પોલીસે એગ્રીકલ્ચર વીજ લાઇનના વાયરની ચોરી કરતી ટોળકીના 12 લોકોની ધરપકડ કરી 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. તાપી એસઓજીએ વાલોડથી ગાંજા સાથે એક આરોપીને પકડી પાડ્યો અને ભરૂચના જેબી મોદી પાર્ક નજીકની ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા 5 જેટલા ઝૂંપડા બળી ગયા હોવાના અહેવાલ. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આપને જણાવી દઈએ અમારા હવે પછીના કાર્યક્રમો વિશે. થોડી જ ક્ષણોમાં 12:05 યાદો કે મહેફિલ કાર્યક્રમ આપ સાંભળશો. 1 વાગ્યે સુરેલા સફર,

0: ત્યારબાદ 2 વાગે ત્રિવેણી કાર્યક્રમ, અને જો ગુજરાતી ગીતો આપની હોય પસંદ તો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 2:35. 3 વાગે મન ચાહે ગીત, 3:30 વાગે નાટ્ય તરંગ. સાંધ્યકાલીન સભાના વિવિધ રંગીન કાર્યક્રમો આપને જણાવીએ એ પહેલા આપને એ પણ જણાવી દઈએ કે વિવિધ ભારતીનો પિટારા દરરોજ ખુલે છે 4 વાગે, અને પિટારા અંતર્ગત આજે છે ગીતો ભરી કહાની. સાંજે 5 વાગે 90s ઓનવર્ડ્સ ફિલ્મ સોંગ સરગમ કાર્યક્રમમાં ગુજરાતી ગેર ફિલ્મ તથા ફિલ્મ ગીતો સુરેલી સાંજ કાર્યક્રમ અંતર્ગત 5:30 આપ સાંભળી શકશો. સુરમય ગીતોની વણઝાર કાર્યક્રમ સુરેલા સફર અમે લઈને આવીશું 6 વાગે. તો આજ સફરમાં અમારા ફૌજી જવાનોની પસંદ વિશેષ જયમાલા આજે અમે પ્રસ્તુત કરીશું 7 વાગે. આઠ વાગ્યે કાર્યક્રમ હવામહલ, નવા ફિલ્મ ગીતોનું કાર્યક્રમ ચિત્રલોક 8:15. 9 વાગે આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત, 10 વાગે છાયા ગીત, અને 10:30 ઢલતી જાહેરાત. આ હતી માહિતી અમારા હવે પછી પ્રસારિત થવાના કાર્યક્રમો વિશે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે, અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: વિવિધ ભારતી, દેશ કી સુરીલી ધડકન લીજે પ્રસ્તુત હૈ કાર્યક્રમ યાદો કી મહેફિલ.
6: पहले कोई विदेश से आता था तो वहाँ के इंफ्रास्ट्रक्चर का गुणगान करता रहता था, पर अब हमारे अपने देश के अटल सेतु देखिए. सुदर्शन सेतु, चिनाब रेल ब्रिज, बोगीबील पुल, अटल टनल देखिए, पंबन समुद्री पुल देखिए. ऐसा लगेगा मंजिल भी पास है और सफर भी है सुहाना.
7: 21वीं सदी का भारत आधुनिक इंफ्रास्ट्रक्चर के जिस नए युग में प्रवेश कर रहा है वो अभूतपूर्व है, अकल्पनीय है.
6: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.

0: તને કોલેજનો ટાઈમ યાદ છે?
1: અરે કોલેજની યાદો છોડું, કેટલી વાતો ભૂલી ગયો છું. ત્યારનો બેંક એકાઉન્ટ પણ યાદ નથી.
0: બેંક એકાઉન્ટ જૂનો હોય તો ખબર પડી શકે છે.
1: ક્યાંથી ખબર પડશે?
0: ઉદ્ગમથી. RBI ના ઉદ્ગમ પોર્ટલ પર રજીસ્ટર કરીને લોગિન કરો અને પોતાની ડિટેલ્સ નાખીને 10 વર્ષ કે એનાથી જૂના નિષ્ક્રિય ખાતાને સર્ચ કરો. બેંકનો સંપર્ક કરીને ખાતું સક્રિય બનાવો.
1: આજે જ સર્ચ કરીશ.
0: તો આજની ચા તારા તરફથી.
2: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
4: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
5: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
4: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
6: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
7: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
4: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
6: એટલે?
4: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
6: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
8: પતા હૈ, જો નોર્થ ઈસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઈસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઈસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
9: નોર્થ ઈસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઈસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ. દિલ્હી કે ભી પાસ હૈ.
8: 12 સાલ વિશ્વાસ કે.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર, અને ત્યારબાદ ફરી એકવાર 1:30 આપ સાંભળી શકશો સુરીલા સફર કાર્યક્રમનો શેષ ભાગ. સમાચાર માટે બસ થોડી પ્રતીક્ષા.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં ઓડિશામાં 47,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આજે કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે વૈશ્વિક સ્તરે ઉજવણી. અમેરિકાના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સશક્ત અને પ્રભાવશાળી નેતા ગણાવ્યા. અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની 3જી અને અંતિમ વન ડે મેચ આજે ચેન્નાઈમાં રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાના મયુરભંજ જિલ્લાના પહાડપુર પહોંચ્યા. ઓડિશાના રાજ્યપાલ ડોક્ટર હરિબાબુ કંભમપતિ અને મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ તેમનું સ્વાગત કર્યું હતું. અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના 68મા જન્મદિવસની ઉજવણી માટે તેમના ગામ પહાડપુર પહોંચ્યા હતા. ઓડિશાના રાજ્યપાલ હરિબાબુ કંભમપતિ, મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી સહિત સ્થાનિક રહેવાસીઓ દ્વારા રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રીમતી મુર્મુ પ્રધાનમંત્રી મોદી સાથે તેમના ગામની મુલાકાત લેશે. તેઓ પવિત્ર સંથાલી જહેરા અને હો જહેરા ઉપવનોમાં પ્રાર્થના કરશે. ઉપરાંત તેઓ કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને પહાડપુર શાળાની મુલાકાત લેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી ઓડિશા સરકારના 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાયરાંગપુરમાં એક વિશાળ જાહેરસભામાં ઉપસ્થિત રહેશે. તેઓ ઉર્જા, માળખાગત સુવિધા, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને સિંચાઈ સહિત વિવિધ ક્ષેત્રોમાં 47,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી મોદી આ પ્રસંગે જાહેરસભામાં સંબોધન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આજે જન્મદિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને શુભેચ્છાઓ પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુએ સતત વંચિતોના હિત માટે કામ કર્યું છે અને રાષ્ટ્રની સેવામાં પોતાને સમર્પિત કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે હિંમત, સરળતા, નમ્રતા અને જાહેર સેવા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાથી ચિહ્નિત રાષ્ટ્રપતિની યાત્રા દેશભરના લોકોને પ્રેરણા આપે છે. શ્રી મોદીએ રાષ્ટ્રપતિ મુર્મુને રાષ્ટ્રની સેવામાં લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. પશ્ચિમ બંગાળની તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન શ્રી મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે, જે અંતર્ગત દેશભરના 9.44 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં 18,880 કરોડથી વધુ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. તેઓ પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ડિજિટલ કૃષિ મિશન હેઠળ કૃષિ સ્ટેક અને પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના સહિત મુખ્ય કેન્દ્રીય કૃષિ યોજનાઓનો પણ અમલ કરશે. સાથે જ હુગલી જિલ્લાના તારકેશ્વરમાં પશ્ચિમ બંગાળ દિવસ ઉજવણીમાં હાજરી આપશે. તેઓ રાજ્યમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કોલકાતામાં સ્વદેશી રીતે નિર્મિત ભારતીય નૌકાદળના 3 જહાજ આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રેનું લોન્ચિંગ કરશે. આ જહાજોનો હેતુ લડાઈ કામગીરી, હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ અને સબમરીન

0: વિરોધી યુદ્ધને મજબૂત બનાવવાનો છે. નૌકાદળે જણાવ્યું હતું કે આ જહાજોમાં 75% વધુ સ્વદેશી સામગ્રી છે અને તેમાં 200 વધુ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો સામેલ છે, જે ભારતના સ્થાનિક જહાજ નિર્માણ ઉદ્યોગના વિકાસને દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે વૈશ્વિક સ્તરે ઉજવણી કરાશે. આ વર્ષે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યોગ ફોર હેલ્ધી એજિંગ વિષયવસ્તુ સાથે ઉજવણી કરાશે, જે તમામ ઉંમરના લોકો માટે યોગના મહત્વ પર ભાર મૂકે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મુખ્ય રાષ્ટ્રીય ઉજવણી આવતીકાલે કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાશે. ઉજવણીના ભાગરૂપે સંસ્કૃતિ મંત્રાલય દેશભરના 100 પ્રતિષ્ઠિત સ્થળોએ ખાસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમોનું આયોજન કરશે, જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને યોગ પરંપરાઓને એકસાથે લાવશે. અમારા સંવાદદાતા તરફથી વધુ અહેવાલ સાંભળીએ.
1: સંસ્કૃતિ મંત્રાલય ભારત કી સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત ઓર યોગ પરંપરાઓ કો દર્શાતે હુએ દેશભર મેં 100 સ્થાનો પર વિશેષ અંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે ઉપલક્ષ્ય મેં કાર્યક્રમો કા આયોજન કરેગા. આયુષ મંત્રાલય ને બતાયા કે ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ ઓર વિદેશો મેં સ્થિત ભારતીય દૂતાવાસો કે સમન્વિત પ્રયાસો સે ઇસ વર્ષ વિશ્વભર મેં લગભગ 2500 સ્થાનો પર યોગ દિવસ કાર્યક્રમો કા આયોજન કિયા જા રહા હૈ. ઇન કાર્યક્રમો મેં 210 સે અધિક ભારતીય દૂતાવાસો કી ભાગીદારી સામૂહિક કલ્યાણ કે લીએ એક વૈશ્વિક આંદોલન કે રૂપ મેં યોગ કી ભૂમિકા કો દર્શાતી હૈ. શિવાંગ કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે મેં મુકેશ કુમાર બલ.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે મધ્યપ્રદેશના જબલપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ સવારે 7:30 વાગે સદર સ્થિત ગેરિસન મેદાનમાં યોજાશે. યોગ દિવસ કાર્યક્રમ બાદ રાષ્ટ્રપતિ મુર્મુ રાણી દુર્ગાવતી યુનિવર્સિટીની મુલાકાત લેશે અને 36મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન બનશે. ત્યારબાદ તેઓ બપોરે જબલપુરથી ગ્વાલિયર જવા રવાના થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ જણાવ્યું કે તે આવતીકાલે યોજાનારી નીટ UG 2026ની પુનઃ પરીક્ષાના સરળ, ન્યાયી અને પારદર્શક સંચાલન માટે સંપૂર્ણપણે તૈયાર છે. એજન્સીએ જણાવ્યું કે આ પરીક્ષા ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં 22,79,000થી વધુ ઉમેદવારો માટે લેવામાં આવશે. એજન્સીએ નોંધ્યું હતું કે નિરીક્ષકો, સંયોજકો, પોલીસ દળો અને વહીવટકર્તાઓ સહિત 2,00,000થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સાંભળીએ એક અહેવાલ.
2: નેશનલ ટેસ્ટિંગ એજન્સી ને કહા યહ પરીક્ષા ભારત કે 551 શહેરો ઓર વિદેશ કે 14 શહેરો મેં 22,00,000 સે જ્યાદા ઉમેદવારો કે લિયે આયોજિત કી જાયેગી. એજન્સી ને બતાયા કે 2,00,000 સે જ્યાદા કર્મચારીઓ કો તૈનાત કિયા ગયા હૈ, જિનમે પરિવેશકો, કોઓર્ડિનેટર, પોલીસ બલ ઓર એડમિનિસ્ટ્રેટર શામિલ હૈ. NTA ને કહા કે નિષ્પક્ષ ઓર પારદર્શી પરીક્ષા સુનિશ્ચિત કરને કે લિયે કઈ સ્તરો વાલી સુરક્ષા વ્યવસ્થા કી ગઈ હૈ. પરીક્ષા કલ દોપહેર 2 બજે સે શામ 5:15 બજે તક પેન ઓર પેપર મોડ મેં આયોજિત કી જાયેગી. શિવાંગ મિશ્રા, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: ભારતીય માહિતી સેવાના ભૂતપૂર્વ અધિકારી દીપાંકર મુખોપાધ્યાયનું ગઈકાલે રાત્રે કોલકાતામાં લાંબી બીમારી બાદ અવસાન થયું. તેઓ 77 વર્ષના હતા. મુખોપાધ્યાયે માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિવિધ મીડિયા એકમો અને આકાશવાણી સમાચાર સેવા વિભાગમાં સેવા આપી હતી. તેમણે સિંગાપોરમાં આકાશવાણીના ખાસ સંવાદદાતા તરીકે પણ સેવા આપી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા તેમને એક સશક્ત અને પ્રભાવશાળી નેતા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે શ્રી મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક છે. એક મુલાકાતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં શ્રી મોદીના નેતૃત્વમાં ભારતે મજબૂતી અને સ્થિરતા મેળવ્યા છે. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધો સારા છે અને બંને દેશો વચ્ચે વેપાર ચાલુ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીનું વિશ્વભરમાં સન્માન કરવામાં આવે છે અને તેઓ એક સશક્ત નેતા છે. અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી હવે આગામી વાટાઘાટો સ્વિટ્ઝરલેન્ડમાં કરશે. આ વાટાઘાટો ગઈકાલે શરૂ થવાની હતી, પરંતુ લેબેનોનમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે તે મુલતવી રખાઈ હતી. જોકે બાદમાં બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી. મીડિયા અહેવાલો અનુસાર અમેરિકા અને ઈરાન વચ્ચેની નવી વાટાઘાટોમાં સંભવિત પરમાણુ કરાર પર ચર્ચા થવાની શક્યતા છે.

0: છે. દરમિયાન બંને દેશો વચ્ચે વાટાઘાટો ક્યારે શરૂ થશે તેની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરાઈ નથી. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વનડે મેચ આજે ચેન્નઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે ધર્મશાળામાં પહેલી વનડે 7 વિકેટથી જીતી હતી. ત્યારબાદ ભારતે લખનૌમાં બીજી વનડેમાં કેપ્ટન શુભમન ગિલ અને ઈશાન કિશનની સદીની મદદથી 170 રનની વિજય મેળવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં ઓડિશામાં 47,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આજે કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે વૈશ્વિક સ્તરે ઉજવણી. અમેરિકાના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સશક્ત અને પ્રભાવશાળી નેતા ગણાવ્યા. અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વનડે મેચ આજે ચેન્નઈમાં રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતીમાં સમાચાર, અને હવે સાંભળીએ સુરેલા સફર કાર્યક્રમનો શેષ ભાગ.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: માઇન્ડ મંગલમ, માઇન્ડ મંગલમ, હાર્ટ મંગલમ.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: 21 जून 2026 अंतर्राष्ट्रीय योग दिवस निमित्त प्रसारित।
1: छेल्ला 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માન

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: कल होने वाली नीट यूजी पुनर्परीक्षा से पहले देश भर में मॉक ड्रिल। मौसम विभाग ने पश्चिम बंगाल के तराई क्षेत्रों और सिक्किम में कुछ स्थानों पर कल तक मूसलाधार वर्षा का रेड अलर्ट जारी किया। भारत और अफगानिस्तान के बीच तीसरा और अंतिम एक दिवसीय क्रिकेट मैच चेन्नई में जारी। और फीफा विश्व कप में ब्राजील ने हैती को 3-0 से हराकर पहली जीत दर्ज की। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: સાંભળીએ પ્રાદેશિક સમાચાર
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે, જે અંતર્ગત દેશભરના 9,44,00,000થી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 18,880 કરોડથી વધુ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. દરમિયાન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાશે. આજે અંતર્ગત રાજ્યના 51,28,000થી વધુ ખેડૂતોને 1,025 કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએએ જણાવ્યું કે તે આવતીકાલે યોજાનારી નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષાના સરળ, ન્યાયી અને પારદર્શક સંચાલન માટે સંપૂર્ણપણે તૈયાર છે. એજન્સીએ જણાવ્યું કે આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં 22,79,000થી વધુ ઉમેદવારો માટે લેવામાં આવશે. એજન્સીએ નોંધ્યું કે નિરીક્ષકો, સંયોજકો, પોલીસ દળો અને વહીવટકર્તાઓ સહિત 2,00,000થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં મહત્તમ છૂટક કિંમત એમઆરપી કરતાં વધુ ભાવ લેતી હોટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ કલેક્ટર એચટી મકવાણાએ જણાવ્યું કે 5 હોટેલોમાં ઠંડા પીણા, પાણીની બોટલ, નાસ્તાના પેકેટમાં એમઆરપી કરતાં વધુ ભાવ લેતા હોવાનું સામે આવ્યું હતું.
3: યાદી મળેલી હતી, એ તમામે તમામ હોટલોની અંદર ટીમો દ્વારા તપાસણી હાથ ધરવામાં આવેલ હતી. આ તપાસણી દરમિયાન કુલ 5 હોટલોમાંથી એમઆરપી કરતા વધુ રકમ વસૂલવામાં આવતી હતી, જેથી આ ગુનાહિત પ્રવૃત્તિ સાબિત થતા તમામે તમામ હોટલની સામે 1 હોટલ દીઠ 10,000 રૂપિયા દંડ લેખે 5 હોટલો સામે 50,000 રૂપિયાની દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે.
2: યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રદ્ધાળુઓની ભીડ અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને આગામી 2 માસ સુધી તમામ રવિવારે વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જે અંતર્ગત તળેટીથી માચી સુધી જવાના રસ્તા પર માત્ર સરકારી એસટી બસો, સરકારી વાહનો અને પાવાગઢ ગામની કાયમી ટેક્સી પાસિંગ ગાડીઓ જ અવરજવર કરી શકશે. પ્રવેશબંધીમાં હાલોલ ટીંબી 3 રસ્તા, જેપુરા ચોકડી, વડા તળાવ ચોકડી, ઢીંકવા ચોકડી અને ધનકુવા ચોકડીથી પાવાગઢ તરફ પ્રવેશતા ખાનગી ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે. તદુપરાંત પશુઓ દ્વારા ચીજવસ્તુઓ કે માલસામાનનું વહન કરવા પર તેમજ પશુઓ દોરીને જનારાઓ પર માચીથી દૂધિયા તળાવ સુધીના રસ્તા પર પ્રતિબંધ રહેશે. આ જાહેરનામું 20 ઓગસ્ટ સુધીના તમામ રવિવારના દિવસો માટે અમલી રહેશે. છોટાઉદેપુર જિલ્લાના મલાજા ગામે આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે સાંસદ જશુ રાઠવા ઉપસ્થિત રહ્યા. તેમણે કહ્યું કે 1,18,00,000 રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા આ આરોગ્ય કેન્દ્રથી ગ્રામ્ય વિસ્તારના લોકોને વધુ સારી અને આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.
4: આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મારફતે છોટાઉદેપુર તાલુકાના 25 ગામોને લાભ થશે અને આ આરોગ્ય કેન્દ્રની અંદર 12 બેડ છે તથા સંપૂર્ણ સ્ટાફ છે, ત્યારે આ વિસ્તારને ખૂબ મોટા પ્રમાણમાં લાભ થશે.
2: ભરૂચ શહેરના જેબી મોદી પાર્ક નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આજે અચાનક આગની ઘટના બની, જેમાં 5થી વધુ ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં આજથી એવીસી મેન્સ વોલીબોલ કપનો પ્રારંભ થશે. નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાનારી આ સ્પર્ધામાં ભારત સહિત 11 દેશોના 240થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. 28 જૂન સુધી ચાલનારી આ સ્પર્ધામાં 11 ટીમો વચ્ચે જંગ જામશે. ઉલ્લેખનીય છે કે ભારત 2 વર્ષ બાદ પહેલીવાર આ સ્પર્ધામાં ભાગ લેશે. ક્રિકેટમાં ચેન્નઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત સામેની 3જી અને અંતિમ વન ડેમાં

0: છેલ્લા અહેવાલ મુજબ અફઘાનિસ્તાને 10.3 ઓવરમાં 4 વિકેટે 37 રન બનાવ્યા છે. અગાઉ અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 2-0 સરસાઈ સાથે શ્રેણી જીતી લીધી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. સંગીત એ હૃદયની ભાષા છે, જે શબ્દો વિના પણ લાગણીઓને વ્યક્ત કરે છે. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, જ્યાં સુર, તાલ અને શબ્દોનું સુમધુર સંગમ આપણા મનને આનંદિત કરી દે છે. ચાલો રોજિંદા જીવનની દોડધામથી થોડો વિરામ લઈએ અને માણીએ પ્રેમ, પ્રકૃતિ અને એ ઉપરાંત લાગણી અને જીવનના વિવિધ રંગોને ઉજાગર કરતો આપણો ગુજરાતી ગીતોનો આ કાર્યક્રમ. કાર્યક્રમમાં આજે આપણે માણીશું અમે કોટેચા અને નિગમ ઉપાધ્યાયના સ્વરમાં ગુજરાતી ગીતો. શરૂઆત કરીએ ભાસ્કર ભટ્ટની આ ગીત રચના સાથે. સંગીત આપ્યું છે આ ગીતમાં નૈનેશ જાનીએ. સર્વે શ્રોતાઓનો ખૂબ ખૂબ આ કાર્યક્રમમાં આપનું આગમનને અમે વધાવીએ.

0: આપણા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
2: હર રોજ રાત 10 વાગે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
1: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: આવી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

ગીત રચના કાર્યક્રમના અંતે આપે સાંભળી સંગીતબદ્ધ કર્યું હતું આ ગીતને નિનેશ જાનીએ. કાર્યક્રમમાં આજે આપણે માણ્યા અમી કોટેચા તથા નિગમ ઉપાધ્યાયના સ્વર. આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
0: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

96.7 મેગાહર્ટઝ શ્રોતા મિત્રો, આપ છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. મસ્ત મજાનું વાતાવરણ છે. વાતાવરણમાં પ્રમાણમાં પહેલા કરતા ગરમીનું જોર ઘટ્યું છે ને

ઠંડક જાણે કે વાતાવરણમાં પ્રસરી ચૂકી છે. કેમ મિત્રો, બરાબર ને? અને આ મસ્ત મજાના વાતાવરણમાં મસ્ત મજાના ગીતોની સફર આપણે શરૂ કરવાના છે. જી હા મિત્રો, ઘણા બધા ગીતો આપના માટે પસંદ કરીને બેઠા છે. તો આવો ગીતોની આ સુરાવલીની શરૂઆત કરીએ. સાંજના 5 થઈ ચૂક્યા છે. પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ સરગમ. મિત્રો, આમ જોવા જઈએ તો આ જે વાતાવરણ છે ને, એ વાતાવરણમાં ક્યાંક કોઈકની યાદ આવે એ સ્વાભાવિક છે. આંખો અને મન જાણે કે એક જ વ્યક્તિને યાદ કરે છે, અને એક જ વ્યક્તિ પાસે આપણું આંખો અને આપણું મન પહોંચી જાય છે. બિલકુલ સાચી વાત. અને આવા જ કંઈક ભાવ જગતને રજૂ કરતું ગીત આપના માટે સૌથી પહેલાં લઈને આવ્યા છે સરગમ કાર્યક્રમમાં. સૌથી પહેલાં તો આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરી લઈએ. મિત્રો, હું છું આપની દોસ્ત આસ્થા, અને આજે ખૂબ બધા મજાના ગીતો આપ માણશો મારી સાથે. તો ચાલો કરીએ કાર્યક્રમની શરૂઆત ફિલ્મ જબ વી મેટ. આ ફિલ્મનું ગીત સૌથી પહેલાં આપના સુધી મોકલી રહ્યા છે ઉસ્તાદ રાશિદ ખાનનો સ્વર, સંદેશ શાંડલિયાનું સંગીત, ઇરશાદ કામેલની રચના.

પ્રિયજનની યાદ આવે ને જાણે કે આ ગીત ગવાય છે. જબ વી મેટ ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું અને પછી જ્યારે પ્રિયજન મળે ત્યારે જાણે હૈયું હાથમાં આવી જાય. હસવું, રડવું, ઊંઘવું, જાગવું, આપણો દિવસ, આપણી રાત, જાણે કે બધું જ પ્રિયજનને મય થઈ જાય. અને એવા જ કંઈક ભાવ જગતને લઈને આવી રહ્યું છે હવે પછીનું ગીત આપના સુધી. જી હા મિત્રો, ફિલ્મ કલયુગનું આ ગીત આપના સુધી પહોંચાડી રહ્યા છે રાહત ફતેહ અલી ખાનના સ્વરમાં. રોહેલ હયાત, હૈસલ રફી અને અસીન રાઝાની સંગીત અને અસીન રાઝાનું શબ્દાંકન.

રાહત ફતેહ અલી ખાનના સ્વરમાં આપ હમણાં સાંભળી રહ્યા હતા કલયુગ ફિલ્મનું ગીત. રોહેલ હયાત અને હૈઝલ રફીની સંગીત હતું અને અસીન રાસાની શબ્દરચના હતી. સરગમ કાર્યક્રમ માણી રહ્યા છો આપ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. અને હવે કાર્યક્રમમાં આપને સંભળાવવા જઈ રહ્યા છે દમ લગા કે હૈઝા ફિલ્મનું ગીત. પેપોનનો સ્વર, સંગીતકાર અનુ મલિક, ગીતકાર વરુણ ગ્રોવર.

0: અને આ સાથે જ હિન્દી ગીતોના કાર્યક્રમ સરગમને અહીં વિરામ આપીએ. 96.7 મેગાહર્ટ્ઝ આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે.
1: ये आकाशवाणी का प्रसारण है विविध भारती.
0: मित्रों खरेखर अजब छे वातावरण, खरेखर अजब छे वातावरण. एक क्षण तू छे ने एक क्षण छे तारू स्मरण. हाँ मित्रों, तो आ स्मरणनी क्षण में સ્મરણ કરતાં કરતાં આપણે વાટ પણ જોતા હોય છે, અને એવી જ રીતે તમે પણ મને ખબર છે કે વાટ જોઈ રહ્યા છો આપણા કાર્યક્રમ સુરીલી સાંજની. તો સુરીલી સાંજ કાર્યક્રમમાં, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ શ્રોતા મિત્રોનું એકવાર ફરી અભિવાદન કરીએ છીએ. અને મિત્રો, જેમ વાત કરતા હતા કે આપણે આ સુંદર વાતાવરણમાં અજબની એક ક્ષણમાં ક્યારેક ક્યારેક સ્મરણ કરતા હોય છે, અને સ્મરણ કરતાં કરતાં વાટ જોતા હોય છે. વાટ જોવાતી હોય છે સ્વજનની, પ્રિયતમની, અને ક્યારેક વાટ જોવાતી હોય છે પોતાની જાતની જ. વાટ જોવાતી હોય છે બિલકુલ એ જ રીતે જે રીતે નદી જુએ છે સમુદ્રની વાટ, પહાડ જુએ છે બરફની વાટ, ફૂલ જુએ છે ફોરમની વાટ, અને ચાતક જુએ છે વરસાદની વાટ.

0: આંખોમાં બેઠેલા ચાતક કહે છે કે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. તુષાર શુક્લની આ રચના આપે સાંભળી. આરતી મુનશીનો સ્વર હતો અને સંગીત હતું શ્યામલ સૌમિલ મુનશીનું.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે? અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મેં તો મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: તારા વિના સૂરજ તો ઉગ્યો પણ આકાશ આથમી ગયો. તારા વિના ફૂલ તો ખીલ્યા પણ આંખો કરમાઈ ગઈ. તારા વિના ગીત તો સાંભળ્યું પણ કાન મૂંગા થઈ ગયા. તારા વિના જવા દે, કશું જ કહેવું નથી અને કહેવું પણ કોને તારા વિના. સુરેશ દલાલની આ પંક્તિઓ સાથે એકવાર ફરી આપનું સ્વાગત. સુરીલી સાંજ કાર્યક્રમ માણી રહ્યા છો આપ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. આવો કાર્યક્રમ આગળ વધીએ. સુરેશ દલાલની જ એક રચના આપના સુધી પહોંચાડી રહ્યા છે શ્યામલ અને સૌમિલનું સંગીત અને આરતી મુનશીનો સ્વર.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: સુરીલી સાંજ કાર્યક્રમમાં કેટલાક સુમધુર ગીતો આપના સુધી પહોંચાડી રહ્યા છે. આપ જોડાયા છો 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. આવો એ જ કડીમાં આગળ વધીએ. સાધના સરગમના સ્વરમાં હવે આપ સાંભળશો શ્યામલ તથા સૌમિલ મુનશીના સંગીતથી સજેલો આ ગીત, રમેશ પારેખની શબ્દરચના.

સુરીલી સાંજ આ કાર્યક્રમના અંતમાં આપ સાંભળશો ઉમાશંકર જોશીની રચના. ઉદય મજુમદારનો સ્વર, સંગીતકાર શ્યામલ તથા સૌમિલ મુનશી.

ઉમાશંકર જોશીની આ રચના સાથે જ સુરીલી સાંજ કાર્યક્રમમાંથી અમને વિદાય આપો. 96.7 મેગાહર્ટ્ઝ આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે.

96.7 મેગાહર્ટઝ શ્રોતા મિત્રો, આપ છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે અને મસ્ત મજાના ગીતોની સફર એટલે કે કાર્યક્રમ સુરીલા સફર, રેટ્રો ગીતો, હિન્દી રેટ્રો ગીતોનો આ કાર્યક્રમ આપના માટે પ્રસ્તુત કરીએ છીએ. મિત્રો, કહેવાય છે ને કે કોઈ પણ લાગણી હોય, પ્રેમની હોય, વિશ્વાસની હોય, દોસ્તીની હોય કે સંબંધની હોય, દરેક લાગણી માટે એક ગીત હોય છે. અને ગીત આમ જોવા જઈએ તો ગીત એક એવી વસ્તુ છે, એક એવો વિચાર છે કે

જે સાંભળતા જ દિલના તાર જાણે કે ઝળહળી ઉઠે. ક્યારેક ગીત એવું હોય છે જે આપણા ભાવ જગતને બિલકુલ રજૂ કરે, અને ક્યારેક ગીત એવું પણ હોય છે કે જે કેટલીક અનકહી વાતને આપણા મન સુધી પ્રસ્તુત કરે અને આપણા મનને પણ આપણને પોતાને પણ એ વાત સાથે વિચાર કરતા મૂકી દે. આમ જોવા જઈએ તો જિંદગી પણ એક ગીત જ છે દોસ્તો, ક્યારેક સુરમાં તો ક્યારેક બેસુરુ, પણ ગીત તો 100% જ. તો આવો જિંદગીની સફરની અને આ સુરીલા સફરની શરૂઆત કરીએ મસ્ત મજાના ગીત સાથે. લાલ પથ્થર ફિલ્મનું ગીત સૌથી પહેલાં આપના સુધી મોકલી રહ્યા છે મન્નાડે અને આશા ભોસલેનો સ્વર, સંગીતકાર શંકર જયકિશન, ગીતકાર નીરજ.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: આ નાનકડા વિજ્ઞાપન વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત. મિત્રો, આપ માણી રહ્યા છો હિન્દી રાષ્ટ્રગીતો કાર્યક્રમ સુરીલા સફર અંતર્ગત 96.7 મેગાહર્ટ્ઝ. આ છે વિવિધ ભારતી અમદાવાદ. મિત્રો, કહેવાય છે કે જો સંગીત એક એવી કળા છે કે તેને બહુ ધ્યાનથી શીખવામાં આવે ને તો કોઈ પણ અવાજ સુરીલો અવાજ બની શકે છે. પણ આમ મારું માનવું એવું પણ છે કે અવાજ સુરીલો હોય એ વાત આખી અલગ છે અને અવાજમાં લાગણીઓનું વર્તન હોય એ પણ આખી વાત અલગ છે. જ્યારે દિલમાં કોમળતાનો ભાવ હોય, દિલમાં પ્રેમનો ભાવ હોય, ત્યારે દરેક અવાજ શાંતિ આપે છે. દરેક અવાજ દિલથી દિલ સુધી પહોંચી જતી હોય છે. અને અવાજ કંઈક ભાવ જગતને રજૂ કરતું ગીત સંગમ ફિલ્મનું આ ગીત આપના સુધી. લતા મંગેશકર, મુકેશ અને મહેન્દ્ર કપૂરનો સ્વર. સંગીતકાર શંકર જયકિશન, ગીતકાર શૈલેન્દ્ર.

0: શ્રી 420 ફિલ્મનું આ ગીત આપમાણી રહ્યા હતા મન્નાડે અને સાથીઓનો સ્વર હતો સંગીતકાર શંકર જયકિશન, ગીતકાર હતા શૈલેન્દ્ર.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: સુરીલા સફર કાર્યક્રમ માણી રહ્યા છો. અબ 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. આવો કાર્યક્રમમાં આગળ વધીએ. ચલદે કા નામ ગાડી આ ફિલ્મનું ગીત હવે આપના સુધી મોકલી રહ્યા છે કિશોર કુમાર અને મન્ના ડેનો સ્વર, એસ ડી બર્મનનું સંગીત, મઝરૂફ સુલતાનપુરીની રચના.

મેરા નામ જોકર આ ફિલ્મનું ગીત આપ હમણાં સાંભળી રહ્યા હતા, મન્ના ડેનો સ્વર હતો. જે હા મિત્રો, જેમ સર્કસમાં થાય છે તેમ જ આપણા ગીતોની સૂચિ પણ થોડીક ઉપર નીચે થઈ ગઈ. વેલ, તો એ જ ગીત જે તમને પ્રોમિસ કર્યું હતું, ચલતે કા નામ ગાડી ફિલ્મનું ગીત, હવે આપના સુધી કિશોર કુમાર, મન્ના ડેનો સ્વર, એસ ડી બર્મનનું સંગીત, મઝરૂહ સુલતાનપુરીની શબ્દરચના.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: પ્યાસા ફિલ્મનું ગીત હમણાં જ આપે સાંભળ્યું. મોહમ્મદ રફીનો સ્વર હતો, એસ ડી બર્મનનું સંગીત અને સાહિર લુધિયાનવીના શબ્દો હતા.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.

0: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
0: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: अरे जिसे मेरी याद आए जब चाहे चली आए, जिसे मेरी याद आए जब चाहे चली आए, रूप महल प्रेम गली खोली नंबर 420।
1: एक्सक्यूज मी प्लीज, माय नेम इज फ्रैंकी।
2: नो
1: नो, सेबेस्टियन।
2: नो,
1: गोल्डी, सोल्डी।
2: नो, एंथनी गोंसाल्विस।
0: ओह यस, एंथनी गोंसाल्विस।
3: આ મસ્તી ભર્યું ગીત આપના માટે અમે લઈને આવ્યા હતા અમર અકબર એન્થની ફિલ્મથી, કિશોર કુમાર અને અમિતાભ બચ્ચનનો સ્વર હતો. ધૂન હતી લક્ષ્મીકાંત પ્યારેલાલની અને શબ્દરચના હતી આનંદ બક્ષીની.
4: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
5: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
4: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
6: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
7: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
4: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
6: એટલે?
4: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
6: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: મિસ્ટર નટવરલાલ આ ફિલ્મનું ગીત આપ હમણાં જ સાંભળી રહ્યા હતા. અમિતાભ બચ્ચન, માસ્ટર રવિ અને સાથીઓનો સ્વર હતો. રાજેશ રોશનની ધૂન અને આનંદ બક્ષીનું સંગીત હતું.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: અને હવે કાર્યક્રમના અંતમાં લતા મંગેશકર અને આશા ભોસલેના સ્વરમાં પડોસન ફિલ્મનું ગીત આપના સુધી. આર ડી બર્મનનું સંગીત, રાજેન્દ્ર કૃષ્ણની શબ્દરચના.

અને પડોસન ફિલ્મના સુમધુર ગીત સાથે જ સુરીલા સફર કાર્યક્રમમાંથી આપની રેડિયો દોસ્ત આસ્થાને આપો રજા. 96.7 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પર આપ સાંભળી રહ્યા છો ગીત સંગીત માહિતી અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમો. તો જોડાયેલા રહો અમારી સાથે. 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી, આ છે દેશની સુરીલી ધડકન.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાનનો 23મો હપ્તો જાહેર કર્યો. રાજ્યના 51 લાખથી વધુ ખેડૂતોને સહાય ચૂકવાઈ. દેશભરમાં આવતીકાલે નીટ યુજીની પરીક્ષા. ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવાઈ. સુરતના ડિંડોલીમાં એક વેપારી સાથે 94 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડી. રાજ્ય સહિત વિશ્વભરમાં આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી. અને એશિયન વોલીબોલ કન્ફેડરેશન મેન્સ કપ 2026નો આજથી અમદાવાદમાં પ્રારંભ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કર્યો. આ અંતર્ગત દેશભરના 9,44,00,000થી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 18,880 કરોડ રૂપિયાથી વધુ રૂપિયા સીધા જમા થયા. દરમિયાન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાયો, જેમાં રાજ્યના 51,28,000થી વધુ ખેડૂતોને પીએમ કિસાન હેઠળ 1,025 કરોડ રૂપિયાથી વધુની સહાય અપાઈ. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ અલનિનોની સ્થિતિને પહોંચી વળવા સરકારે તૈયારી કરી લીધી હોવાનું જણાવ્યું.
1: આપણે અત્યારથી માનસિકતા આપણી બનાવી દેવી પડે કે ભાઈ વરસાદ ઓછો પડે તો આપણે કયા કયા પગલા લેવા જોઈએ, કયો બીજ વાવવું જોઈએ જેથી કરીને પાણીની ઓછી જરૂરિયાત પડે, અને સરકાર તરીકે અત્યારે અમારી પાસે નર્મદાનું પાણી ક્યાંક ક્યાંક વધારે હોય તો એના

0: માટેનું આયોજન પણ સરકારે કરી દીધું છે અને તળાવો ભરવાથી માંડીને ડેમમાં પણ નર્મદાનું પાણી જ્યાં જ્યાં ભરવા જે યોગ્ય છે ત્યાં આગળ ભરવાનું ચાલુ કરાવી દીધું છે.
1: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સુરતના સરસાણામાં ખાતે ગ્લોબલ બિઝનેસ સોશિયલ રાઇઝ અપ કોન્કલેવ 2026માં ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન તેમણે ઉપસ્થિત ઉદ્યોગકારોને બિઝનેસ આગળ વધારવાની સામે સરકાર દ્વારા 10 ગણા સહયોગની ખાતરી આપી.
2: તમે વિચારો તમારું સપનું સાકાર કરવા માટે તમે એક પગલું આગળ વધો. રાજ્ય સરકાર તરીકે હું આપને વચન આપું છું કે તમારા એક પગલાની સામે અમે 10 પગલા તમારી સાથે ચાલવા માટે તૈયાર છીએ. આપ સૌ લોકોને આપના સપના સાકાર થાય તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર.
1: દેશભરમાં આવતીકાલે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજીની પુનઃ પરીક્ષા યોજાશે. રાજ્યના 79,000 વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સરકાર સતર્ક બની છે અને પરીક્ષા કેન્દ્રો આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. પરીક્ષાના સુચારૂ આયોજન માટે રાજ્યના નોડલ અધિકારી અને કાયદો અને વ્યવસ્થાના IGP મકરંદ ચૌહાણે આજે માહિતી આપી હતી કે વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચે તેની કાળજી લેવાય છે. તરફ સોશિયલ મીડિયા પર પણ ચાપતી નજર રાખવામાં આવી રહી છે.
3: પરીક્ષા સુચારુ રૂપથી પૂરી થાય એ માટે જે પણ અન્ય એજન્સીસ છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર અથવા તો NTA, અન્ય કોઈ જે એજન્સીસ છે એની સાથે અમે પૂરી રીતે સંકલનમાં છીએ. પ્રેસ્કિંગ દરમિયાન જે જે કંઈ સૂચના આપવાની હતી એ સૂચના પણ આપેલી છે. પરીક્ષા પૂરી થયા પછી જે OMR સીટ્સ છે એના ટ્રાન્સપોર્ટેશનને લગતી, એના સિક્યુરિટીને લગતી જે પણ સૂચનાઓ આપવાની હતી એ પણ ફિલ્ડ યુનિટ્સને આપેલી છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર ખાતે જે ક્રાઉડ મેનેજમેન્ટ છે એ ક્રાઉડ મેનેજમેન્ટ સંદર્ભમાં પણ અહીંથી મિન્સ સ્ટેટ પોલીસના તમામ ડિસ્ટ્રિક્ટ્સ અને સિટી યુનિટ્સને સૂચના આપેલી છે.
1: ભાવનગર મેડિકલ કોલેજમાં પજવણી મામલે આજે વધુ એક તબીબને ફરજ મોકૂફ કરાયા છે. સરકારે તાત્કાલિક ધોરણે પગલાં લઈ તપાસ કરાવી અને સખત આકરા પગલાં લીધા છે. ગઈકાલે 6 તબીબને સસ્પેન્ડ કરાયા હતા, જેમાં આજે વધુ એક ડોક્ટરનું નામ બહાર આવતા કુલ 7 તબીબને ફરજ મોકૂફ કરાયા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઈ. ઉમેદવારોને 29 જૂન સુધી પોતાની OMR શીટ ડાઉનલોડ કરી શકશે. જો કોઈ ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવેલા જવાબ સામે વાંધો અથવા રજૂઆત હોય તો તે યોગ્ય આધાર અને પુરાવા સાથે 24 જૂન સાંજે 5 વાગ્યા સુધી માત્ર ઓનલાઈન અરજી કરી શકશે. નિર્ધારિત તારીખ અને સમય પછી મળેલી અરજીઓને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. લોકરક્ષક કેડરની 12,733 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયાના બીજા તબક્કામાં 14 જૂને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ભાવનગર અને ગાંધીનગરમાં કુલ 879 શાળા કોલેજોમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી. સુરતના ડિંડોલીમાં એક વેપારી સાથે 94 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. કરડવા ગામ ખાતે રહેતા વેપારીને આરોપીઓએ બનાવટી ઈમેલથી વિદેશી કંપનીનો લીગલ હેડ તરીકે ઓળખ આપી સ્ટાર્ટઅપમાં રોકાણના બહાને છેતરપિંડી કરી હતી. ઘટના અંગે ફરિયાદ દાખલ કરવામાં આવતા સાયબર ગુના શાખાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ ચેનલ AIR News_ABID ને ફોલો કરશો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરાશે. યોગ ફોર હેલ્ધી એઇજિંગની થીમ સાથે ઉજવાનારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોલકાતાથી સામૂહિક યોગમાં જોડાશે અને દેશવાસીને સંબોધન કરશે. યોગ દિવસે સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ કુલ 1 કરોડથી નાગરિકો સહભાગી થશે. રાજ્યની 17 મહાનગરપાલિકાઓ, તમામ જિલ્લા તાલુકાઓ, નગરપાલિકાઓ અને ગ્રામ્ય સ્તરે સામૂહિક યોગાભ્યાસ યોજાશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે ઉજવણી કરાશે. રાજ્યના વિવિધ જિલ્લામાં યોગ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા આવતીકાલે વિવિધ રેલવે પરિસરો ઉપરાંત 4 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં વિશેષ યોગ સત્રો યોજાશે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્રી ડોક્ટર શૈણી મેઘાણીએ વિશ્વ યોગ દિવસ અંતર્ગત અમેરિકાથી ડિજિટલ માધ્યમથી જોડાઈ વિશ્વ યોગ દિવસની સૌને શુભેચ્છા પાઠવી.
4: આપણા રોજબરોજના જીવનમાં નાના સરળ સીધા સાદા પરિવર્તનો લાવીએ અને આ પરિવર્તનો નિયમિત રૂપે આપણે આપણા જીવનમાં ઉતારીએ તો આપણા સ્વાસ્થ્યને ઘણો ઘણો

0: લાભ થઈ શકે. યોગ દિવસ માટે તમને ઘણી બધી માહિતી મળશે, યોગ આસન માટે, ધ્યાન, પ્રાણાયામ. મારી એવી ઈચ્છા છે કે આમાંથી તમને કશું ગમે, તમને એ માહિતીમાં રસ પડે અને તમને એ જિંદગીમાં લાભદાયી નીવડે.
1: રાજકોટમાં આવતીકાલથી શહેરમાં દર 15 મિનિટના અંતરે એક યોગ લર્નિંગ સેન્ટર કાર્યરત થશે. આ અંગે વધુ માહિતી રાજકોટના મેયર નેહલ શુક્લાએ આપી.
2: આવતીકાલથી યોગ ડેની ઉજવણી બાદ સમગ્ર રાજકોટમાં માત્ર 15 મિનિટના અંતરે કુલ 426 યોગ લર્નિંગ સેન્ટર, કોચિંગ સેન્ટર, ટ્રેનિંગ સેન્ટર, આપ જે નામ આપો તે, એ રાજકોટ મહાનગરપાલિકા શરૂ કરવા જઈ રહી છે. 426 જગ્યાએ સવારે 7 થી 8 દરમિયાન સતત અવિરતપણે રાજકોટના લોકોને યોગ માટેનું માર્ગદર્શન આ સેન્ટર ઉપરથી મળશે.
1: વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરે પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે. ગુજરાત લોકભવન ખાતે આજે મહારાષ્ટ્ર, ગોવા, સિક્કિમ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. રાજ્યપાલે આ તમામ રાજ્યોના નાગરિકોને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે વિકસિત ભારત એટ 2047ના સંકલ્પને સાકાર કરવા માટે આપણે સૌએ પ્રમાણિકતા અને પુરુષાર્થ સાથે યોગદાન આપવું પડશે. કાર્યક્રમમાં વિવિધ રાજ્યોના ગુજરાતમાં વસતા નાગરિકોએ પોતાની સાંસ્કૃતિક વિરાસતને રજૂ કરી. કાર્યક્રમના અંતે રાજ્યપાલે કલાકારોનું સન્માન કર્યું હતું. જાપાનની દરિયાઈ પરંપરાના પ્રતિક સમાન મુસાફર જહાજ નિપોન મારુ રિસાયકલ થવા માટે આજે ભાવનગરના અલંગ બંદરે પહોંચ્યું. વર્ષ 1990માં નિર્મિત આ જહાજે પોતાની અંતિમ સફર 10 મે 2026ના રોજ પૂર્ણ કરી અને નિવૃત્તિ બાદ તેને અલંગ માટે રવાના કરાયું હતું. આ સાથે જ આ જહાજ વર્ષ 2026માં રિસાયકલ થનારું અલંગ અને વિશ્વનું પહેલું જહાજ બન્યું છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદ પડી શકે છે. 25 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશવ યાદવે જણાવ્યું.
3: આને વાલે સાત દિનો કે લીએ હમ ગુજરાતી સ્ટેટ કી બાત કરેંગે તો આને વાલે સાત દિનો કે લીએ ગુજરાત રીજન મેં ઓર સાથ મેં હી સૌરાષ્ટ્ર કચ્છ રીજન મેં લાઇટ ટુ મોડરેટ રેન કા પૂર્વાનુમાન હૈ. ઓર વાર્નિંગ કી બાત કરેંગે તો આજ કે લીએ થંડરસ્ટોર્મ કી વાર્નિંગ હૈ ગુજરાત રીજન મેં ભી ઓર સાથ મેં હી સૌરાષ્ટ્ર કચ્છ રીજન મેં ભી થંડરસ્ટોર્મ કી વાર્નિંગ હૈ. ઓર જો વિન્ડ કી સ્પીડ હોગી થંડરસ્ટોર્મ કે ટાઈમ વો 40 થી 50 કિલોમીટર પર આવર કે આસપાસ રહેને કા પૂર્વાનુમાન હૈ. ઓર મેક્સિમમ ટેમ્પરેચર કી બાત કરેંગે તો મેક્સિમમ ટેમ્પરેચર આને વાલે સાત દિનો કે લીએ 9 લાખ સેન્ટ મેં રહેગા.
1: અમદાવાદમાં એશિયન વોલીબોલ કન્ફેડરેશન એટલે કે એવીસી મેન્સ કપ 2026નો આજથી પ્રારંભ થયો. નારાયણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 28 જૂન સુધી યોજાનાર આ સ્પર્ધામાં એશિયાની શ્રેષ્ઠ વોલીબોલ ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે. સ્પર્ધાના પ્રથમ દિવસે કુલ 4 મેચોમાંની દિવસની છેલ્લી મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રાતના 9 વાગ્યાથી શરૂ થશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને એશિયન વોલીબોલ કન્ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં ભારત સહિત કુલ 12 દેશોની ટીમો ભાગ લઈ રહી છે. 9 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં કુલ 38 મેચ રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાનનો 23મો હપ્તો જાહેર કર્યો. રાજ્યના 51 લાખથી વધુ ખેડૂતોને સહાય ચૂકવાઈ. દેશભરમાં આવતીકાલે નીટ યુજીની પરીક્ષા, ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવાઈ. સુરતના ડિંડોલીમાં એક વેપારી સાથે 94 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડી. રાજ્ય સહિત વિશ્વભરમાં આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી અને એશિયન વોલીબોલ કન્ફેડરેશન મેન્સ કપ 2026નો આજથી અમદાવાદમાં પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: इस कार्यक्रम के प्रायोजक देव दर्शन धूप अगरबत्ती धूप स्टिक्स कोन्स एवं हवन सामग्री.
5: सुबह जलाओ शाम जलाओ
6: देव दर्शन धूप.
5: सुबह जलाओ शाम जलाओ
6: देव दर्शन धूप.
7: आइए ले चलते हैं आपको विविध भारती के मुंबई केंद्र की तरफ जहां से आप सुनेंगे कार्यक्रम विशेष जयमाला का शेष भाग.
8: विशेष जयमाला. इस कार्यक्रम में वक्त हुआ है एक अंतराल का.
9: माइंड मंगलम, माइंड मंगलम, हार्ट मंगलम, हार्ट मंगलम, बेथ मंगलम, बेथ मंगलम, फोकस मंगलम.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

સાંજના 7:50 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 7:50 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર. તો પ્રતીક્ષા કરીએ સમાચારની. ત્યાં સુધી આપ જોડાયેલા રહો અમારી સાથે. આ છે 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચું છું. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સતત શાંતિ, સંવાદ અને સહયોગ માટે એક અવાજ તરીકે ઉભરી આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો વિતરિત કર્યો. કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી માનવ ઉપયોગ માટે 16 નિશ્ચિત માત્રાની મિશ્રણની દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો. નીટ યુજી 2026ની પુનઃપરીક્ષા આવતીકાલે યોજાશે. વિશ્વભરમાં આવતીકાલે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ 2026માં ભારતે આજે 5 ચંદ્રકો જીત્યા. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતાં કહ્યું કે તેમના દૂરંદેશી શાસન અને વિશ્વ નેતાઓ સાથે રચનાત્મક જોડાણ દ્વારા વૈશ્વિક મંચ પર ભારતની પ્રતિષ્ઠા અને પ્રભાવ વધાર્યો છે. રાષ્ટ્રપતિએ મોહનચરણ માંઝી સરકારના 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ઓરિસ્સાના મયુરભંજ જિલ્લાના રાયરંગપુરમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી પણ હાજર હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સતત શાંતિ, સંવાદ અને સહયોગ માટે એક અવાજ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે શ્રી મોદીના રાષ્ટ્રીય સેવા પ્રત્યેના અતૂટ સમર્પણની પ્રશંસા કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમનું નેતૃત્વ ભારતને વધુ સમૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠતા તરફ દોરી જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના મયુરભંજ જિલ્લામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પૈતૃક ગામ પહાડપુરની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઓડિશા સરકારની 2 વર્ષની વર્ષગાંઠ નિમિત્તે રાયરંગપુરમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેમાં ઉર્જા, પરિવહન, ઔદ્યોગિક માળખાગત સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ અને પીવાના પાણીની સંબંધિત 47,600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
1: સાથીઓ, હમારી સરકાર ઓડિશા કે સંસાધનો કો ઓડિશા કી સંભાવનાઓ મેં બદલ રહી હૈ. ઓડિશા મેં બડા નિવેશ આયે, યહાં નયે ઉદ્યોગ લગે, ઇસકે લિયે ઉત્કર્ષ ઓડિશા જૈસે અભિયાન ચલાએ જા રહે હૈ. ઇસકે તહત અબ તક કરીબ 20 લાખ કરોડ રૂપિયે કે નિવેશ પ્રસ્તાવ મિલ ચુકે હૈ.

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતે પશ્ચિમ બંગાળ દિવસ ઉજવણીમાં ભાગ લીધો. તેમણે 18,880 કરોડ રૂપિયાની પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો પણ વિતરિત કર્યો, જેનાથી દેશભરના 9.44 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થયો હતો.
1: आज पीएम किसान सम्मान निधि के तहत देश भर के 9 करोड़ से अधिक किसानों के बैंक खातों में पैसे भेजे गए हैं और पश्चिम बंगाल के किसानों के लिए एक और खुशी की खबर है. आज से राज्य में पीएम फसल बीमा योजना शुरू की जा रही है. फसल बीमा योजना मुश्किल समय में किसान के परिवार को सहारा देगी. फसल को नुकसान होने पर किसान पर बोझ नहीं पड़ेगा.
0: શ્રી મોદીએ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સાથે રાજ્ય દિવસની ઉજવણી માટે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં પણ ભાગ લીધો. તેમણે રેલવે, કૃષિ, ગ્રામીણ વિકાસ, મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન ક્ષેત્રોમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ 2026ની ખરીફ સિઝન માટે પ્રધાનમંત્રી કિસાન અન્નદાતા સુખીભાવ યોજના હેઠળ નાણાકીય સહાયના પ્રથમ હપ્તા તરીકે 3,125 કરોડ રૂપિયા જારી કર્યા. આ સહાય પ્રતિ ખેડૂત 7,000 રૂપિયાના દરે આંધ્રપ્રદેશના 46.85 મિલિયનથી વધુ ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી. ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુર અને ઇચલકરંજીની મુલાકાતે છે. તેમણે મહાલક્ષ્મી મંદિર સંકુલમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું અને કોલ્હાપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાને સંબોધિત કરી.
2: મોદીજી પ્રધાનમંત્રી બને ઓર અયોધ્યા મેં ભવ્ય રામ મંદિર આજ અપની ભગવી ધજા કે સાથ ખડા હું. કેદારધામ, બદ્રીધામ કા પુનઃનિર્માણ, સોમનાથ કા મંદિર ફિર સે સોને કા બન રહા હૈ ઓર અબ અંબાબાઈ કા કોરિડોર બનાને કા કામ ભી શરૂ હો ગયા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સરકારે તાત્કાલિક અસરથી માનવ ઉપયોગ માટે 16 ફિક્સ ડોઝ કોમ્બિનેશન FDC દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ દ્વારા સ્થાપિત નિષ્ણાત સમિતિ દ્વારા સર્વોચ્ચ અદાલત દ્વારા નિર્દેશિત સમીક્ષા બાદ આ પગલું લેવામાં આવ્યું છે, જેમાં જાણવા મળ્યું છે કે દવાના સંયોજનમાં ઉપચારાત્મક વાજબીપણું નથી અને તે સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. પ્રતિબંધિત દવાઓમાં ત્વચા, દુખાવા અને શરીરના દુખાવાની સારવાર અને ચોક્કસ એન્ટીબાયોટિક્સનો સમાવેશ થાય છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે આ કાર્યવાહીનો હેતુ ફક્ત સલામત, અસરકારક અને વૈજ્ઞાનિક રીતે માન્ય દવાઓ ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવાનો છે. રાજ્યના દવા નિયમનકારો અને અમલીકરણ એજન્સીઓને પ્રતિબંધનો કડક અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે. નીટ UG 2026ની આવતીકાલે યોજાનારી પુનઃ પરીક્ષાની તૈયારી માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આજે દેશભરમાં મોક ડ્રિલ કરી. આ કવાયતમાં 2,50,000થી વધુ સુરક્ષા કર્મચારીઓ સામેલ છે. તેનો હેતુ પરીક્ષાનું સલામત, ન્યાયી અને સુગમ સંચાલન સુનિશ્ચિત કરવાનો છે. એજન્સી અનુસાર નીટ UG પુનઃ પરીક્ષા ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA પરીક્ષાના 48 કલાક પહેલાં વિનંતી મળ્યા બાદ અબુધાબીથી નીટ UG 2026ના ઉમેદવારનું પરીક્ષા કેન્દ્ર નાગપુર બદલી નાખ્યું છે. NTA આ સંદર્ભમાં સ્પષ્ટતા જારી કરતા જણાવ્યું કે તેમની પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે કોઈપણ વિદ્યાર્થી વહીવટી કારણોસર પરીક્ષાથી વંચિત ન રહે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની આવતીકાલે વૈશ્વિક સ્તરે ઉજવણી કરાશે, જેની થીમ યોગ ફોર હેલ્ધી એજિંગ છે, જે સ્વસ્થ, સક્રિય અને ગૌરવપૂર્ણ વૃદ્ધત્વ માટે યોગને આજીવન અભ્યાસ તરીકે અપનાવવાના મહત્વ પર ભાર મૂકે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026નો મુખ્ય કાર્યક્રમ પશ્ચિમ બંગાળના કોલકાતામાં ઐતિહાસિક રેડ રોડ ખાતે યોજાશે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામાન્ય યોગ પ્રોટોકોલના અભ્યાસમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરશે. રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણી સવારે 5 વાગે શરૂ થશે, જેમાં સ્થળ પર હજારો યોગ ઉત્સાહીઓ ભાગ લેશે. શૂટિંગમાં ભારતે જર્મનીના સુહલમાં ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ 2026ના બીજા દિવસે તેના ચંદ્રકની સંખ્યામાં 5 વધુ ઉમેરતા કુલ ચંદ્રકની સંખ્યા 8 થઈ ગઈ છે. સમીરે 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ મેન્સ જુનિયર ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. રોહિત કાનિયાને 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ મેન્સ જુનિયર ઇવેન્ટમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો. પ્રાચી ગાયકવાડે 50

મીટર રાઇફલ થ્રી પોઝિશન્સ વિમેન્સ જુનિયર ઇવેન્ટમાં રજત ચંદ્રક મેળવ્યો. ભારતે 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન મેન્સ જુનિયર ટીમ ઇવેન્ટમાં રોહિત કાનિયાન, વેદાંત, નીતિન વાઘમારે અને હિતેશ શ્રીનિવાસન દ્વારા કાંસ્ય ચંદ્રક જીત્યો. ક્રિકેટમાં ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારતે આજે ત્રીજી અને અંતિમ વન ડેમાં અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવી શ્રેણી 3-0થી જીતી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 218 રનમાં ઓલ આઉટ થયું હતું, ત્યારે 219 રનના લક્ષ્યાંકને ભારતે 28 ઓવર અને 4 બોલમાં માત્ર 1 વિકેટ ગુમાવી હાંસલ કર્યો. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે શાનદાર સદી નોંધાવી હતી. ભારત સોમવારથી શરૂ થતી 2 દિવસીય બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની બેઠકનું આયોજન કરશે. આ બેઠકની અધ્યક્ષતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ બેઠકમાં બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને પ્રતિનિધિમંડળો ઉભરતા સુરક્ષા પડકારો પર ચર્ચા કરશે. ભારત અને દક્ષિણ કોરિયાએ જાહેર વહીવટ અને ડિજિટલ શાસનમાં સહયોગને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી છે. કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીમાં દક્ષિણ કોરિયાના ગૃહ અને સુરક્ષા મંત્રી યુન હોજુંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. કૈલાસ માનસરોવર યાત્રા 2026 માટેના યાત્રાળુઓનો પહેલો જથ્થો આજે નાથુલા પાસ થઈને ચીનમાં પ્રવેશ્યો, જે તેમની આગળની યાત્રાનો પ્રારંભ દર્શાવે છે. સિક્કિમના રાજ્યપાલ ઓમપ્રકાશ માથુરે પ્રવાસન મંત્રી શેરિંગ થેન્ડુપ ભૂટિયાની હાજરીમાં આ ટુકડીને લીલી ઝંડી આપી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સતત શાંતિ, સંવાદ અને સહયોગ માટે એક અવાજ તરીકે ઉભરી આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો વિતરિત કર્યો. કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી માનવ ઉપયોગ માટે 16 નિશ્ચિત માત્રાની મિશ્રણની દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો. નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા આવતીકાલે યોજાશે. વિશ્વભરમાં આવતીકાલે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ 2026માં ભારતે આજે 5 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

96.7 મેગા હર્ટ્ઝ શ્રોતા મિત્રો, આપ છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. થોડી ક્ષણોમાં આપ સાંભળશો હાસ્ય નાટિકા રજૂ કરતો કાર્યક્રમ હવા મહેલ, વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી.

0: प्रस्तुति सहयोग आकांक्षा सिंह, प्रस्तुतकर्ता हर्षवर्धन गवई।
1: सुनो कहानी।
2: ये विविध भारती है, राष्ट्रीय सेवा देश की सुरीली।
3: विविध भारती अमदावाद केंद्र साथ है। विविध भारती आज है देश ने सुरीली धड़कन। थोड़ी क्षणों में लेने आविशु नवा फिल्म गीतों कार्यक्रम चित्रलोक। પણ એ પહેલા આવો સાંભળીએ આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમોની વિગતો। જેમ હમણાં જ આપને જણાવ્યું, થોડી ક્ષણોમાં ચિત્રલોક કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળશો નવા ફિલ્મી ગીતો। બરાબર 9 કલાકે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ આપ કે લીએ। 9:30 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 10 વાગે કાર્યક્રમ છાયા ગીત। આજનો કાર્યક્રમ આપ સાંભળશો આરતી શ્રીવાસ્તવ સાથે। બરાબર 10:30 મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ ઢલતી જાય રાત। હવે નજર કરીએ આવતીકાલે પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમો વિશે। 6:05 સવારે, બરાબર 6:05 પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના। 6:30 ચિંતન શ્રેણી અમૃતધારા। 6:35 લઈને આવીશું શ્રી રામચરિત માનસ ગાન સંગીત સરિતા। આ કાર્યક્રમ આપ અમારી સાથે માણી શકો છો બરાબર 6:45 સવારે 7 વાગે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ ભૂલે બિસરે ગીત। સવારે 7:30 યુગલ ગીતોનો કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે। બરાબર 8:15 કાર્યક્રમ ત્રિવેણી। 8:30 નવા ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક। 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર। ગુજરાતી ગીતો આપ અમારી સાથે જોડાઈને માણી શકો છો સવારે 10:02 10:30 ધૂમ મચાવતા મસ્તી ભર્યા ગીતો લઈને આવીશું કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ। 11:02 થીમ આધારિત ફિલ્મ ગીતોનો કાર્યક્રમ દિલ છે। 11:30 જૂના હિન્દી ફિલ્મ ગીતો સદાબહાર ગીતો કાર્યક્રમ તરન્નુમ। 12:05 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ યાદો કે મહેફિલ। 1:00 લઈને આવીશું કાર્યક્રમ સુરીલા સફર વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી। 2:00 ત્રિવેણી કાર્યક્રમનું પુનઃ પ્રસારણ। 2:35 આપ સાંભળશો ગુજરાતી ગીતો। શ્રોતા મિત્રોના ફરમાઈશી ગીતોનો કાર્યક્રમ મન ચાહે ગીત, બરાબર 3:00 3:30 નાટ્ય તરંગ ડ્રામા। આવતીકાલે આપ સાંભળશો નાટક મૃત્યુહીન પ્રાણનો ભાગ બીજો। બરાબર 4:00 પીટારા અંતર્ગત કાર્યક્રમ ઉજાલે ઉનકી યાદો કે। સાંજે 5:00 ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સરગમ। 5:30 ગુજરાતી ગીતો કાર્યક્રમ સુરીલી સાંજ। બરાબર 6:00 હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર। અને સાંજે 7:00 આપ સાંભળશો વિશેષ જયમાલા સૈનિકો કી શૌર્ય ગાથા। રાત્રિના બરાબર 8:00 લઈને આવીશું કાર્યક્રમ હવા મહેલ મોટી મછલી। આ પ્રહસન આવતીકાલે બરાબર 8:00 આપ સાંભળી શકશો। 8:15 ચિત્રલોક નવા ફિલ્મ ગીતોનો કાર્યક્રમ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ આપ કે લીએ રાત્રિના બરાબર 9:00 આવતીકાલે રાત્રે 9:30 ફિલ્મ સંગીત। બરાબર 10:00 કાર્યક્રમ છાયા ગીત। આવતીકાલનો કાર્યક્રમ આપ સાંભળશો યુનુસ ખાન સાથે। વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ ઢલતી જાય રાત આવતીકાલે રાત્રે બરાબર 10:30 સાથે સાથે નિયત સમયે દેશ વિદેશ અને પ્રદેશના સમાચારો આપના સુધી પહોંચાડતા રહેશું। 96.7 મેગાહર્ટ્ઝ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝરોખા અંતર્ગત

આજના શેષ અને આવતીકાલના કેટલાક મુખ્ય કાર્યક્રમોની વિગતો. અને હવે પ્રસ્તુત છે નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમ ચિત્રલોકનું પ્રથમ ગીત આપના સુધી યોદ્ધા ફિલ્મનું આ ગીત. બી પ્રાકનો સ્વર, તનિષ્ક બાગચીનું સંગીત, મનોજ મુંતશીની શબ્દરચના. આવો કાર્યક્રમની શરૂઆત કરીએ દેશભક્તિના રંગથી રંગાયેલા આ ગીત સાથે.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: ચિત્રલોક કાર્યક્રમ અંતર્ગત નવા ફિલ્મ ગીતો માણી રહ્યા છો આપ 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. પદ્માવત આ ફિલ્મનું ગીત હવે આપના સુધી નીતિ મોહનસ્વર, સંજય લીલા ભણસાળીનું સંગીત, સિદ્ધાર્થ ગરિમાના શબ્દો.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: સુપર 30 આ ફિલ્મનું ગીત હવે આપ સાંભળશો ઉદિત નારાયણ અને શ્રેયા ઘોષાલનું, યુગલ સ્વર, સંગીત અજય અતુલનું, શબ્દરચના અમિતાભ ભટ્ટાચાર્યની.

એ દિલ હે મુશ્કેલ આ ફિલ્મના શીર્ષક ગીત સાથે શ્રોતા મિત્રો ચિત્રલગ્ન કાર્યક્રમમાંથી હવે અમને વિદાય આપો. 96.1 મેગાહર્ટ્ઝ આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 8 કલાક અને 45 મિનિટે આપ સાંભળશો દિલ્હી કેન્દ્રથી સમાચાર સંધ્યા.

96.7 મેગાહર્ટ્ઝ આપ છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. મિત્રો, કહેવાય છે ને કે રાત એટલે દિવસભરના થાકનો વિસામો. દિવસભરની ભાગદોડ અને બેચેનીમાં જો રાતનો આશરો ન મળે, રાતનો આશ્રય ન મળે, તો જાણે કે જિંદગી આપણી, આખું જીવન આપણું ખ્વાબ જોવાનું ભૂલી જાય. મીઠી નીંદર ન આવે અને ક્યાં તો મીઠા સપના પણ ન આવે. તો મીઠી નીંદરની જ્યારે વાટ જોઈ રહ્યા છે ત્યારે આવો મીઠા સપનામાં મીઠા મધુરા ગીત સાથે પ્રવેશીએ. પ્રસ્તુત કરીએ છીએ ફિલ્મ સંગીત કાર્યક્રમનું પહેલું ગીત. આપ સાંભળશો હમ દિલ દે ચુકે સનમ. આ ફિલ્મનું શીર્ષક ગીત આપના માટે લઈને આવ્યા છે કવિતા કૃષ્ણમૂર્તિ, મોહમ્મદ સલામત અને સાથીઓનો સ્વર, મહેબૂબનું શબ્દાંકન, ઇસ્માઇલ દરબારનું સંગીત.

એ આવ્યા, અમને મળ્યા અને કીધું બસ હવે જઈએ, આટલી મુલાકાત બહુ છે. અને એ ગયા, પણ અમારા વિચારોમાંથી નહીં, કારણ કે આજની રાત પણ બહુ છે. હમ આપકે દિલ મેં રહેતે હૈ આ ફિલ્મનું ગીત હવે આપના સુધી ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકનો સ્વર, સમીરનું શબ્દાંકન, અનુ મલિકની ધૂન.

ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ફિલ્મ સંગીત માણી રહ્યા છો આપ 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં આગળ વધીએ એ પહેલાં રોકાઈએ એક નાનકડા વિજ્ઞાપન વિરામ માટે.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફલતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી, દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. ઇસકે અતિરિક્ત આકાશવાણી ઓર દૂરદર્શન કે યુટ્યુબ ચેનલ ઓર પ્રસાર ભારતી કે એપ ન્યૂઝ ઓન એર ઓર ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર સજીવ પ્રસારણ લાઇવ સ્ટ્રીમિંગ કે માધ્યમ સે. તો યાદ રખે, રવિવાર 28 જૂન સુબહ 11 બજે મન કી બાત.
3: આ નાનકડા વિજ્ઞાપન વિરામ બાદ આપ સૌનું ફરી એકવાર સ્વાગત ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં. મિત્રો, આપણે સમજતા હતા કે રાત એટલે નીંદર, રાત એટલે સપનું, રાત એટલે ચંદ્રમામા અને રાત એટલે ટમટમતા તારલા. પણ ખરેખર જોવા જઈએ તો રાત એટલે પ્રેમીજનનો વિરહ અને પ્રિયજનની રાહ.

ગદ્દર ફિલ્મનું આ ગીત આપ હમણાં જ સાંભળી રહ્યા હતા. ઉદિત નારાયણ અને પ્રીતિ ઉત્તમનો યુગલ સ્વર હતો, સંગીતકાર હતા ઉત્તમ સિંઘ અને ગીતકાર હતા આનંદ બક્ષે. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ માણી રહ્યા છો આપ 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી.

અમદાવાદ કેન્દ્ર પરથી. અને હવે કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપના સુધી મોકલી રહ્યા છે કભી અલવિદા ના કહેના. આ ફિલ્મનું શીર્ષક ગીત આપના રેડિયો સેટ પર સોનુ નિગમ, અલકા યાજ્ઞિક અને વસુંધરા દાસનો સ્વર, સંગીતકાર શંકર અહેસાન લોય, ગીતકાર જાવેદ અખ્તર.

0: કભી અલવિદા ના કહેના આ ફિલ્મના ગીત સાથે જ ફિલ્મ સંગીતના કાર્યક્રમમાંથી અમે આપને કહી રહ્યા છીએ અલવિદા 96.7 મેગાહર્ટ્ઝ આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે.
1: છાયા ગીત કે લીએ કીજીએ બસ થોડા સા ઇંતજાર.
2: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: over sub-Himalayan West Bengal and Sikkim for tomorrow. The Met Department has predicted heavy to very heavy rainfall over Assam and Meghalaya for the next 2 days. And that is the end of this news bulletin.
1: અમારી આજની આ સભા અહીં જ સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે સવારે 5:55 ફરીથી મળીશું આ જ મીટર્સ પર, ગીત સંગીત માહિતી અને મનોરંજનથી ભરપૂર અમારી પ્રાર્થના સભાના પ્રારંભે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.